નમસ્કાર, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આજે શુક્રવાર, અધિક જેઠ મહિનાની 12, શક સંવત 1948, તદાનુસાર તારીખ 12 જૂન સન 2026. અત્યારે સવારના 5:59 થવા આવી છે. મંગળ ધ્વનિના સૂરો સાથે આપ સૌ શ્રોતા મિત્રોનું આકાશવાણી પરિવાર વતી સહૃદય સ્વાગત છે. આજની અભિનવ ઉષાનો આનંદપ્રદ અરુણોદય આપને અનંત આયુષ્ય, ઐશ્વર્ય અને આરોગ્ય અર્પે એવી અવિનાશીને અમારી અંતરની અભ્યર્થના.

96.7 FM પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રની સાથે. હિન્દીમાં સમાચાર બરાબર 6 વાગે અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે વ્યસ્તતા અને વ્યર્થતાનો બોજ. વક્તા છે ડૉક્ટર કુમાર પાળ દેસાઈ.
2: વ્યસ્તતા અને વ્યર્થતાનો બોજ. વ્યસ્તતા અને વ્યર્થતા વચ્ચે આધુનિક જીવન કેવું આમ તેમ ફંગોળાઈ રહ્યું છે. વ્યસ્તતા એ આજના યુગના માનવીને લાગેલો અભિશાપ છે. રોજિંદા કાર્યોને માટે અપરંપાર સમય બચાવતી શોધો થઈ કે જેથી કલાકોનું કામ થોડી વારમાં થઈ જાય, પરંતુ માણસના જીવન પર એવી અનેક બાબતો ઘેરાઈ ગઈ કે જેને પરિણામે એનું આયુષ્ય લંબાતું જાય છે અને તેમ તેમ એની વ્યસ્તતા વધુ ઘેરી બને છે. એક સમયે ખાટલા પર બેસીને પરિવાર સાથે ટોળ ટપ્પા મારતા હતા કે પછી ગામના ચોરે બેસીને થોડી હળવાશભરી વાતો થતી હતી. નગરમાં પણ નિરાંત હતી. આજે એ દ્રશ્યો વિસરાઈ ગયા છે અને માણસ પાસેથી સમયની મોકળાશ છીનવાઈ ગઈ છે. એકસાથે અનેક કામોના એના માથા પર રહેલા બોજાને કારણે એ બિચારો માથું ઊંચું કરી શકતો નથી. પરિણામે એવું આવ્યું છે કે હવે માણસ ઘડિયાળને ચલાવતો નથી, પણ ઘડિયાળ માણસને દોડાવે છે. કેટલાક સમયને નિષ્ઠુર, નિર્દય સર્વખત્યાર તરીકે ઓળખાવે છે, જે વ્યક્તિને સહેજે પલાઠી વાળીને બેસવા દેતો નથી અને વ્યક્તિ દિવસ પૂરો થતાં થાકીને સાવ લોથપોથ થઈ જાય છે અને પછી જ એને આરામ લેવાની અનુમતિ આપે છે. કેટલીક વ્યક્તિઓ એવી ફરિયાદ કરતી હોય છે કે તેઓ એટલા બધા કામમાં ગૂંથાયેલા છે કે રાત દિવસ મહેનત કરવા છતાં એમના કામને પહોંચી વળતી નથી. જો તમે અનેક કામના બોજા હેઠળ દબાઈ ગયા હો તો તમારે એ પ્રત્યેક કામનો વિચાર કરવો જોઈએ અને એ દરેક કામમાંથી શું પ્રાપ્ત થાય છે એનું ચિંતન કરવું જોઈએ. જો આવું ચિંતન કરવામાં આવે તો ખ્યાલ આવશે કે વ્યક્તિની મોટાભાગની પ્રવૃત્તિઓ વ્યર્થ હોય છે. એ બિનજરૂરી પ્રવૃત્તિનો પ્રારંભ કરીને એક પછી એક બિનઆવશ્યક પ્રવૃત્તિને નિમંત્રણ આપે છે અને આવી રીતે અનાવશ્યક પ્રવૃત્તિઓની પરંપરા એના જીવનમાં સર્જાઈ જાય છે. આ વ્યર્થ પ્રવૃત્તિનું નિયંત્રણ કઈ રીતે કરવું, એના માટેનો માપદંડ કયો, એ યોગ્ય છે કે ત્યાજ્ય છે, એ નક્કી કરવા માટેનું મૂલ્યાંકન શું, એ મૂલ્યાંકન કરવા માટે કોઈ માર્ગદર્શકનો કે કોઈ બોધગ્રંથનો આશરો લેવાની જરૂર નથી. સ્વયં તમારી પાસે જ મૂલ્યાંકન પદ્ધતિ છે. આ મૂલ્યાંકનનો માપદંડ છે તમારા જીવનનો હેતુ. જે કાર્ય કે પ્રવૃત્તિ તમારા જીવનના હેતુને ઉપકારક હોય એને ચાલુ રાખવા જોઈએ અને અનુપકારક હોય એને દૂર કરવા જોઈએ. મોટે ભાગે એવું બને છે કે માનવીના જીવનનું ધ્યેય જુદું હોય છે અને એની પ્રવૃત્તિઓ સાવ ભિન્ન દિશામાં ચાલતી હોય છે અને પરિણામે એ સતત વસવસો કરતો રહે છે કે મારા મનમાં આવું કરવાની ઈચ્છા છે પણ હું કરી શકતો નથી. ક્યારેક એ કહે છે મારે આ માર્ગે જવું હતું પણ દુર્ભાગ્ય હું એ પ્રત્યે એક ડગલું પણ માંડી શક્યો નહીં. જીવનની સ્થિતિ અને જીવનના પ્રયોજન વચ્ચેની ખાઈ આ રીતે વધુ ને વધુ મોટી થતી જાય છે અને પરિણામે

0: એક સમય એવો આવે છે કે વ્યક્તિ વ્યર્થ પ્રવૃત્તિઓના બોજ નીચે નિશાસા નાખીને જીવે છે. જીવનમાં મારી ઈચ્છા તો આમ હતી પણ આમ કરવું પડે છે એવી ગ્લાની વારંવાર પ્રગટ કરે છે. આપણે એ હકીકત સ્વીકારી લેવી જોઈએ કે આપણા જીવનમાં આપણે એક જ પ્રયોજન રાખી શકીએ. વ્યક્તિની શક્તિ અને આયુષ્ય બંને મર્યાદિત છે અને તેથી એક ધ્યેયને પહોંચવા માટે એની પાસે માંડ પૂરતો સમય હોય છે. માત્ર અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ જ એકથી વધુ ધ્યેયો સિદ્ધ કરી શકે છે, પરંતુ આવી વ્યક્તિ ઘણી ઓછી હોય છે. અને આથી જ જો જીવનના લક્ષ્યને ત્રાજવે તોડીને આવનારી પ્રવૃત્તિઓમાં વ્યક્તિએ ઝંપલાવવું જોઈએ. જો એમ નહીં કરે તો જીવનની નદીમાં લગાયેલી ઊંચી છલાંગથી નદીના પાણીની નીચે રહેલા પથ્થર સાથે એનું માથું અફડાશે.
1: આપ સાંભળી રહ્યા હતા વ્યસ્તતા અને વ્યર્થતાનો બોજ કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત. આ વિષય પર ડૉક્ટર કુમાર પાળ દેસાઈના વિચારો પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: जिंदगी सचमुच एक सुहाना सफर है क्योंकि विविध भारती आपका हम सफर है. दिन के कोरे पन्ने पर छा जाते हैं कुछ गाने.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:10 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ ભૂલે વિસરી ગીતનો શેષ ભાગ આપ સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી બે દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરાયેલી આ ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના 4 ઉમેદવારો જીતેન્દ્ર કણઝરિયા, રાજેશ શુક્લ, માનસી પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. બિનહરીફ વિજેતા થયેલા મુકેશ રાઠવાએ આ મુજબ પ્રતિક્રિયા આપી.
1: ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે. અને આ મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે. એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ.
0: વિજેતા થયેલા ચારેય ઉમેદવારો રાજ્યસભામાં રામ મોકૈયા, નરરિયા, મીરમિલાબેન બાર અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું છે. વર્ષ 2025માં અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન એરપોર્ટ નજીક જ બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને અન્ય 19 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે તત્કાલીન સ્થિતિ અંગે વાત કરતા આમ જણાવ્યું.
2: तुरंत इंटरकॉम पे मेरे को कंट्रोल रूम से फ़ोन आया कि कोई एक प्लेन क्रैश हुआ है. मैं इमीडिएटली वहाँ से रवाना हो गया और साइट पे मैं 2 बजे से 5-7 मिनट पहले ही पहुँची. तो वहाँ देखा तो डेड बॉडीज़ को उस टाइम एम्बुलेंसेज वो ले जा रही थी और बहुत ही पेनफुल दृश्य था. हमने तुरंत ग्रीन कॉरिडोर हमने एस्टेब्लिश किए. काफ़ी स्मूथ कोऑर्डिनेशन कह सकते हैं कि बाकी एजेंसीज के साथ भी हो, चाहे म्युनिसिपल कॉरपोरेशन हो या सिविल हॉस्पिटल की अथॉरिटीज हो. डॉक्टर्स ने भी बहुत अच्छा काम किया.
0: સિવિલ હોસ્પિટલ નજીક થયેલા દુર્ઘટનાને યાદ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી આ મુજબ જણાવ્યું.
3: 71 જેટલા દર્દી આવેલા એનું મેનેજમેન્ટ પત્યું. કલાક પછી તો કોઈ દર્દી આવ્યો જ નથી. બર્ન્ડ આઉટ બોડીઝ જેને પીએમમાં શિફ્ટ કર્યા પીએમ રૂમમાં, અને એકમાત્ર સોલ્યુશન આઈડેન્ટિફિકેશન કરવા માટેનું હતું ડીએનએ મેચિંગ. એટલે સરકાર તરફથી ઇમિડિયેટલી ડેપ્યુટ બી કરવામાં આવ્યા, અને એટલે કે 3 અલગ અલગ જગ્યા પર એક ટીમ કામ કરી રહી હતી. ઉપરી અધિકારીના ગાઈડન્સમાં, સરકારના ગાઈડન્સમાં, પોલીસ

0: આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન, એનજીઓ જેટલા પણ લોકો, એમ કહીશ ને કે 110 એકરમાં હતા, એવું કરવા માટે તત્પર બધા જ લોકો એમની સાથે જોડાયા.
1: પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ અને આવનાર સમયમાં ઔદ્યોગિક રૂપરેખાના વિસ્તરણ માટે આ સમિટ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. દેશના વિવિધ રાજ્યોના 50 થી વધુ ફર્નિચર ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પોરબંદર આ સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને

0: આ સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને તેનું સચોટ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ બર્ડ્સ ઇન વઢવાણ સિટી નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનના પ્રતિબિંબરૂપે ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત વિશેષ આર્થિક ઝોન સેઝ એ પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. દહેજ સેઝના વિકાસ કમિશનર અનુપમ કુમારે જણાવ્યું કે દહેજ સેઝ કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ, માલ તેમજ પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં ચોથું સ્થાન ધરાવે છે.
1: दहेज एसी जेड डीएमआईसी कॉरिडोर और पीसीपीआई रीजन दोनों का अहम हिस्सा है, जिस कारण से यहाँ पे काफी संभावनाएं हैं जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल वेस्ट और स्पेशलिटी एंड एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफी ज्यादा संभावनाएं हैं. दहेज का काफी महत्वपूर्ण स्थान है देश के अदर एसी जेड में और ये फोर्थ नंबर एसी जेड है जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका फोर्थ नंबर दहेज एसी जेड का स्थान है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _BRDને ફોલો કરશો. બાર વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત જામનગર શહેરમાં 14 જૂન સુધી પ્રગતિપથનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ સાધ્યો.
2: આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે એક પરિકલ્પના, વિકસિત ભારતની સંકલ્પનામાં અત્યારનું જે યુવા વર્ગ છે, અત્યારની જે યુવા પેઢી છે, એ જ આવનારા સમયમાં 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાની લીડ લઈ અને આગળ ચાલવાના હોય ત્યારે એમનું શિક્ષણ કાર્ય પણ ક્યાંક વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે પાર પડે, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય અને દરેક બાળક શિક્ષણ મળી રહે એ માટે થઈ અને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્યશીલ છે.
0: રાજકોટ જિલ્લામાં 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો અને નદી નાળાઓની સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લામાં આજથી 20 જૂન સુધી સવારે 9 વાગે જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના 9 તાલુકા તેમજ પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ અને ચાણસ્પા નગરપાલિકા વિસ્તારોમાં પણ વિવિધ સ્થળોએ જનકલ્યાણ શિબિરો યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી 20 જૂન સુધી જનભાગીદારી અભિયાન અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી અને અફઘાનિસ્તાનની નૂરજહા કેરીની આવક થઈ છે, જેનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું હતું. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂત વરજાગ વાજાએ ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી વિશ્વની 2 સૌથી મોંઘી અને દુર્લભ કેરી જાપાનથી પ્રખ્યાત મિયાઝાકી કેરી અને અફઘાનિસ્તાનની નૂરજહા કેરીની જાતોનું સફળ ઉત્પાદન કર્યું છે. માર્કેટયાર્ડમાં તેઓ મિયાઝાકીના 3 નંગ અને નૂરજહાના 2 વિશાળ ફળો લાવ્યા હતા. દાંતીવાડા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. શ્રી ચૌધરી આ પ્રસંગે જણાવ્યું કે શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના ઉપયોગથી બનાસ બેંકનું ટર્નઓવર 7,000 કરોડે પહોંચ્યું છે. બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું કે બનાસ બેંકે નાણાકીય વર્ષ 2025-26માં 25 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.
3: અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4,350 કરોડ, બેંકનું ધિરાણ 2,750 કરોડ અને જે લોકોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2,500 કરોડ ઉપર છે. બેંકે એના સભાસદ મંડળીઓને 9% ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે. અને
0: અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026 યોજાશે. આજથી 15 જૂન સુધી નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રમાનારી આ સ્પર્ધામાં 844 એન્ટ્રી નોંધાઈ છે. 4 દિવસીય સ્પર્ધામાં કુલ 2,90,000 રૂપિયાની ઇનામી રકમ પણ રાખવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. આજથી આગામી 2 દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અને અંતે મુખ્ય

0: સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી બે દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: आपको पता है जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं।
2: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है।
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
4: હવે આપ સાંભળશો કાર્યક્રમ ભૂલે વિસરે ગીતનો શેષ ભાગ.

0: ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ હું
0: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
0: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
0: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
0: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
1: હાય.
3: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
4: આપ સુન રહે હૈ વિવિધ ભારતી. થોડી હી દેર મે સુનિયે હમ હે રાહી પ્યાર કે.
5: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
6: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
5: અને લાઇટ બિલના
6: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
5: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
7: હા હા, પાકો. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
8: હર ઘર સૂર્ય ઘર.
9: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની. PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કેનો શેષ ભાગ આપ સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટોઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ આઈડીએફસી બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે ત્યારે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતાં તેમણે આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને અમલમાં મૂકવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ રાજ્યોને એક જિલ્લો એક ઉત્પાદન પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની આસપાસ નિકાસલક્ષી વ્યૂહરચના વિકસાવવા વિનંતી કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ભારતીય લશ્કરી એકેડમી દહેરાદૂનમાં 158માં નિયમિત અભ્યાસક્રમ અને 141માં ટેકનિકલ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની પાર્સિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આસામ નાગાલેન્ડ સરહદ પર ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે કેન્દ્ર અને આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા શ્રી શાહે તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝર્લેન્ડના બે દિવસની મુલાકાતે જશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત સ્વિટ્ઝર્લેન્ડ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે અને ભારત યુરોપિયન મુક્ત વેપાર સંગઠન EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરારના અમલીકરણ દરમિયાન મંત્રી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વિસ્તૃત કરવાની તકો પર ચર્ચા કરશે અને ગાઢ આર્થિક સહયોગ માટેના માર્ગો શોધવા માટે ઝ્યુરિચમાં સ્વિસ કંપનીઓ અને રોકાણકારો સાથે પણ વાતચીત કરશે. સરકાર અને જળમાર્ગ મંત્રાલયે ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાની પરિસ્થિતિ વચ્ચે દરેક ભારતીય નાવિકની સલામતી, સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય નાવિકોની સુરક્ષા માટે જહાજ સંચાલકો અને શિપિંગ કંપનીઓને પ્રવર્તમાન દરિયાઈ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો છે. ભારતીય અને વિદેશી જહાજોમાં સેવા આપતા તમામ ભારતીય નાવિકોને ઉચ્ચતમ સ્તરની સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે સરકાર ગલ્ફ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે કહ્યું

0: કે વિદેશમાં તમામ સંબંધિત મંત્રાલયો, એજન્સીઓએ મિશન જ્યારે પણ જરૂર પડે ત્યારે સમયસર સહાય અને સહાય સુનિશ્ચિત કરવા માટે નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. સીએમએન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય નાવિકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવા માટે સમર્પિત સંદેશાવ્યવહાર ચેનલો અને કટોકટી પ્રતિભાવ પદ્ધતિઓ 24 કલાક માટે કાર્યરત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ આઈડીએફસી બેંક છેતરપિંડી કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હરિયાણાના વિકાસ અને પંચાયત નિયામકના કાર્યાલયમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ નરેશકુમારની ધરપકડ કરી છે. તેમની મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ PMLA 2002ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં હરિયાણા સરકાર, ચંડીગઢ વહીવટીતંત્ર અને આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે જોડાયેલી બે ખાનગી શાળાઓના બેંક ખાતાઓમાંથી 6,045 કરોડ રૂપિયાના જાહેર ભંડોળની ઉચાપતનો ખુલાસો થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની 10મી આવૃત્તિ આજથી શરૂ થશે, જેમાં યજમાન ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે અને ફાઇનલ 5 જુલાઈએ પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય મહિલા ટીમ આવતા રવિવારે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ માટે ટકરાશે. મેક્સિકો સિટીમાં ફિફા વર્લ્ડ કપ 2026નો ગઈકાલ રાત્રે ભવ્ય ઉદઘાટન અને રંગારંગ સમારંભ સાથે પ્રારંભ થયો છે.
1: फीफा विश्व कप का ये अब तक का सबसे बड़ा संस्करण है. इसमें पहली बार 48 टीम भाग ले रही हैं. मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है. टूर्नामेंट में 12 ग्रुप हैं. प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं. हर ग्रुप की शीर्ष दो टीम सीधे नॉकआउट चरण में प्रवेश करेगी. प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे. इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले शामिल होंगे. फाइनल 19 जुलाई को खेला जाएगा. समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: તુર્કીમાં રમાઈ રહેલી તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતીય બી ધીરજ અને કુમકુમ મહોદની મિક્સ જોડીની ટીમ ફાઇનલમાં પહોંચી છે. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલા રામબન જિલ્લામાં રસ્તાના સમારકામ માટે આજથી 17 જૂન સુધી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે NH44ના કેટલાક ભાગો પર રાત્રિના સમયે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 12 જૂનથી 17 જૂનની રાત્રે નાથશ્રી અને નવયુગ ટનલ વચ્ચે વાહન વ્યવહાર સ્થગિત રહેશે. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીમાં સમારકામનો હાથ ધરવામાં આવી રહ્યું છે. વાહનો કાર્યસ્થળની નજીક ફસાઈ ના જાય તેની ખાતરી કરવા માટે અધિકારીઓએ હાઇવેની બંને બાજુએ વધારાની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
2: આજના અખબારોમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ પ્રથમ પાને લખે છે, ભારતીય ક્રૂ સાથેના વધુ એક જહાજ પર યુએસ નેવીનો હુમલો, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસી, અકસ્માતનો અંતિમ અહેવાલ 1 વર્ષની મુદતમાં આવી શક્યો નહીં, એન્જિન તપાસ હજી અધૂરી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, અમેરિકાના હુમલામાં 3 ભારતીયના મોત, 4 દિવસમાં 3જો ભીષણ હુમલો. ગૃહિણીઓ માત્ર હોમ મેકર નથી, તેઓ રાષ્ટ્ર નિર્માતા છે, સુપ્રીમ કોર્ટ. નવગુજરાત સમય પ્રથમ પાને લખે છે, ખડકે, ખેરા, ભાજપના પુનિયા, તરુણ ચૂક સહિત 24 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા, મમતાના ગઢમાં ગાબડું, તૃણમૂલ કોંગ્રેસના વધુ 2 સાંસદોના રાજીનામાથી દિલ્હી સુધી ભૂકંપ. ગુજરાત સમાચાર લખે છે, મોંઘવારી તો મને બહુ ગમે છે, ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં મોટો હોબાળો. અને સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પ્લેન ક્રેશમાં સ્થળે નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનશે. સૌથી મોંઘી 3 લાખની કિલો જાપાનીઝ કેરીના ભારતમાં 1700 જ ઉપજ્યા. ગુજરાતમાં વરસાદનું કાઉન્ટડાઉન શરૂ, 23-26 જૂન વચ્ચે ચોમાસું બેસવાની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા.

0: વિદેશ મંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટાઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ IDFC બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

બરાબર 8:15 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ વંદે માતરમ એક જય ઘોષ. 8:30 ચિત્રલોક. 9 આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 9:30 આજ કે ફનકાર અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 10:02 ગુજરાતી ગીતો. 10:30 મસ્તીભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે આપ સાંભળી શકશો અને 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

બાર વાગે અને 30 મિનિટે આપ સાંભળશો મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર, જેમાં આજે યોગ, તકનીક અને આસન અને વિશ્વ બાલમજૂરી વિરોધ દિવસ પર આપ વાતચીત સાંભળશો અને વુમન વેલનેસ વિશે ડૉક્ટર મીના શાહ સાથે અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીની વાતચીત આપ સાંભળી શકશો. કાર્યક્રમના પ્રસ્તુતકર્તા છે હિતેશ માવાણી. બપોરે 1 વાગે આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર. 2 વાગે વંદે માતરમ એક જય ઘોષ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 2 વાગે અને 35 મિનિટે ગુજરાતી ગીતો. બપોરે 3 વાગે સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું.

ચાર વાગે આપ સાંભળશો પિટારા અંતર્ગત હેલો ફરમાઈશ, પાંચ વાગે સરગમ, પાંચ વાગે અને 30 મિનિટે ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ, સુરીલી સાંજ, સાંજે 6 વાગે હિન્દી રેટ્રો ગીતો આપ સાંભળશો સુરીલા સફર કાર્યક્રમમાં, સાંજે 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ જે વિશેષ ફોજી ભાઈઓ માટે પ્રસારિત કરવામાં આવે છે કાર્યક્રમ જયમાલા આપ સાંભળી શકશો.

રાત્રે 8 વાગે રેડિયો નાટક હવા મહેલ અમારા મુંબઈ કેન્દ્ર પરથી 8 વાગે અને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ, 9 વાગે અને 30 મિનિટે ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત અને 10 વાગે અને 30 મિનિટે ઢલતી જાય રાત. તો આ હતું આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: જાહેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન એફએમ પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રની સાથે. બરાબર 8 વાગે હિન્દીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: कार्यक्रम जारी रहेगा इस अंतराल के बाद।
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 9 વાગે આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, અને ત્યારબાદ કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ આપ સાંભળી શકશો.

0: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
1: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
2: નમસ્તે શ્રોતાઓ.
1: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
2: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રો પૈસા માંગવા કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી એવી અમારી પોલિસી નથી.
1: અચ્છા.
2: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
1: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
2: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો હું શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
1: બરાબર.
2: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
1: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
3: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
2: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
2: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા.
2: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
2: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા.
2: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
2: અમને સાંભળવા માટે સૌનો આભાર.
3: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
0: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ.

0: और स्वर रेडियो सखी ममता सिंह का।
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ.

0: શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સમાં 700 અને નિફ્ટીમાં 200 અંકનો ઉછાળો. ઈડીએ આઈડીએફસી બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં 2 વ્યક્તિની ધરપકડ કરી. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટાઘાટો પર ભાર મૂક્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝરલેન્ડના 2 દિવસની મુલાકાતે. અમરનાથ યાત્રા પહેલા રસ્તાના સમારકામ માટે આજથી 17 જૂન સુધી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગના કેટલાક ભાગો પર રાત્રિના સમયે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતના ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું. પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતેથી વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ. શ્રીલંકા સામેની અંડર 19 ક્રિકેટમાં T20 અને 1 દિવસીય મેચોની શ્રેણી માટે રાજ્યના 7 ખેલાડીની પસંદગી. તુર્કીમાં રમાઈ રહેલી તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતીય બી ધીરજ અને કુમકુમ મહોદની મિક્સ જોડીની ટીમ ફાઇનલમાં પહોંચી. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપનો આજથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે પ્રારંભ થશે. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રની સાથે. હવે સાંભળીએ ગુજરાતી ગીતો. કવિ અદમ ટંકારવી લખે છે કે ગુર્જરી વ્યવહાર શોધું છું, ધાણી ફૂટ બોલનાર શોધું છું. ગુર્જરી વ્યવહાર શોધું છું, ધાણી ફૂટ બોલનાર શોધું છું, ને લાવે પ્રભાતિયા પાલવમાં ભરી ખુશનુમાએ સવાર શોધું છું. ને તેય અંગ્રેજી મૂઠ મારી છે, તેય અંગ્રેજી મૂઠ મારી છે, હું એનો ઉતાર શોધું છું. ને લખી છે ગુજરાતીમાં એક ગઝલ, લખી છે ગુજરાતીમાં એક ગઝલ, ને હવે વાંચનાર શોધું છું. ને જામ ભાષાનો છલો છલ છે અદમ, જામ ભાષાનો છલો છલ છે અદમ, સાથે બેસી પીનાર શોધું છું. તો આવી સુંદર કવિતા સાથે આજના ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરી અને કાર્યક્રમમાં પ્રથમ માણીએ અવિનાશ વ્યાસની આ રચના વિનોદ રાઠોડના સ્વરમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો અને કાર્યક્રમમાં હવે આપ સાંભળશો રાવજી પટેલની આ રચના ભૂપેન્દરસિંહના સ્વરમાં.

આરતી મુનશીના સ્વરમાં ગવાયેલી સુરેશ દલાલની આ રચના સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે મસ્તીભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આજના વિશેષ દિવસ અંગે થોડીક માહિતી મેળવીએ. આજે તારીખ 12 જૂન, વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ. દર વર્ષે આજના દિવસને આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા દ્વારા 2002માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ બાળમજૂરીની વૈશ્વિક સમસ્યા તરફ ધ્યાન દોરવાનો અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે જાગૃતિ ફેલાવવાનો છે. બાળપણ બચાવવું અને દરેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવો એ આજના દિવસનો મુખ્ય ઉદ્દેશ છે.

લાખો બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો સંકલ્પ આજના દિવસે લેવામાં આવે છે. 14 વર્ષથી નાના બાળકો પાસે કામ કરાવવું એ ગેરકાયદેસર અને સજાપાત્ર ગુનો છે. આ નિયમ તોડનાર માલિકને 2 વર્ષ સુધીની જેલ અને 1,00,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. તો આવી માહિતી સાથે આજના ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમની શરૂઆત કરી અને કાર્યક્રમમાં પ્રથમ માણીએ બાબુલ સુપ્રિયો, મહાલક્ષ્મી અય્યર અને માસ્ટર અક્ષય ભાગવતના સ્વરમાં ફના ફિલ્મનું આ ગીત. ગીતના સંગીતકાર છે જતીન લલિત.

0: સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ શંકર મહાદેવન અને સુનિધિ ચૌહાણના સ્વરમાં દોસ્તાના ફિલ્મનું આ ગીત. સંગીતકાર વિશાલ શેખર અને ગીતકાર કુમાર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની.

0: સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
2: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
4: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
3: અને લાઇટ બિલના
4: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
3: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
5: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
6: હર ઘર સૂર્યઘર.
7: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમનો આનંદ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મનું આ ગીત. પ્રદીપ સિંઘ, નક્શ અઝીઝ, મીનલ જૈન અને અંતરાના સ્વરમાં, સંગીતકાર પ્રીતમ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

બધાઈ હો. ફિલ્મનું આ ગીત આપ સાંભળી રહ્યા છો દેવ નેગી અને હરજોત કૌરના સ્વરમાં. સંગીતકાર કૌશિક અક્ષ ગુડ્ડુ અને ગીતકાર વાયુ.

આજના આ કાર્યક્રમનું અંતિમ ગીત શંકર મહાદેવન, દમયંતી બરડાઈ, કે જ્યોત્સના અને સાથી કલાકારોના સ્વરમાં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું આપ સાંભળશો. સંગીતકાર ઇસ્માઇલ દરબાર અને ગીતકાર મહેબૂબ.

हम दिल दे चुके सनम ફિલ્મના અંતિમ ગીત સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 18 જૂન દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની 2 દેશની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝર્લેન્ડના 2 દિવસની મુલાકાતે. સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 700થી વધુ અને નિફ્ટીમાં 170થી વધુ પોઈન્ટનો વધારો. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી. કેરળમાં શિગેલા ચેપના કેસ નોંધાયા. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં આગ લાગતા 3 લોકોના મોત. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઈદગાહ મેદાનમાં હજારોની શસ્ત્ર પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા. પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન. પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. બ્રિટનના સશસ્ત્ર દળના મંત્રી અલ કાન્સ સંરક્ષણ ભંડોળ વિવાદ બાદ રાજીનામું આપ્યું. સરકારે સંસ્થાકીય ઔદ્યોગિક અને વાણિજ્ય ગ્રાહકોને રિટેલ આઉટલેટ્સમાંથી મોટર સ્પિરિટ અને હાઈસ્પીડ ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. અને જામનગરના બીડી વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરાયા. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે. આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું એક એવા શબ્દની જે નાનો છે પણ જીવનમાં તેનું સ્થાન ખૂબ મોટું છે. એ શબ્દ છે માન. માન એટલે માત્ર ગર્વ નહીં પણ પોતાની ઓળખ, પોતાના મૂલ્યો અને પોતાના અસ્તિત્વનું સન્માન. માન એટલે મસ્તક ઊંચું રાખીને જીવવાની શક્તિ. માન એટલે સંબંધોમાં આદર, શબ્દોમાં સંવેદના અને વર્તનમાં સૌજન્ય. એક કવિએ ખૂબ સુંદર કહ્યું છે કે માનવીનું સાચું આભૂષણ તેના કપડાં કે દાગીના નથી, પરંતુ તેનું માન અને તેનું વર્તન છે. મિત્રો, જીવનમાં સફળતા દરેકને મળી શકે છે પરંતુ માન દરેકને મળતું નથી. માન મેળવવા માટે માણસે પોતાની અંદર સચ્ચાઈ, વિનમ્રતા અને સંસ્કાર કેળવવા પડે છે. તો ચાલો આ સુંદર ભાવને આજે સંગીતના સુરોથી વધુ મજબૂત બનાવીએ અને સાંભળીએ આજના કાર્યક્રમમાં એવા ગીત જે આત્મવિશ્વાસ અને સ્વાભિમાનનો સંદેશ આપે છે. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં ઇમ્તિહાન ફિલ્મનું આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર મજરૂ સુલતાનપુરી.

મિત્રો, માન કોઈ બજારમાં મળતી વસ્તુ નથી, તે તો વર્ષોના સારા વર્તન, સારા વિચારો અને સારા કર્મોથી પ્રાપ્ત થતી અમૂલ્ય સંપત્તિ છે. સાચા અર્થમાં માન પામેલી વ્યક્તિ વિનમ્ર બની જાય છે, કારણ કે જ્યાં અહંકાર હોય ત્યાં માન ટકી શકતું નથી. માન માત્ર પોતાનું જ નહીં, પરંતુ બીજાનું પણ જાળવવું જોઈએ, કારણ કે જે બીજાને સન્માન આપે છે તે જ ખરેખર સન્માનનો અધિકારી બને છે. માન આપવાથી ક્યારેય માન ઘટતું નથી, પરંતુ સંબંધોની ઊંચાઈ જરૂર વધે છે.

કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશના સ્વરમાં અનારી ફિલ્મનું આ ગીત. સંગીત શંકર જયકિશનનું, શબ્દો છે શૈલેન્દ્રના.

હમણાં આપ માણી રહ્યા હતા એસ ડી બર્માને ગાયેલું અને સંગીતબદ્ધ કરેલું ગીત. ફિલ્મ હતી ગાઈડ, ગીતકાર હતા શૈલેન્દ્ર. શ્રોતા મિત્રો, સંબંધોમાં પ્રેમ જેટલું જ મહત્ત્વ માનનું પણ છે. જ્યાં એકબીજા પ્રત્યે આદર હોય ત્યાં સંબંધો વધુ મજબૂત બને છે. આજના દિવસે કાર્યક્રમનો સંદેશ માત્ર એટલો જ છે કે પોતાનું માન જાળવો, બીજાના માનનું સન્માન કરો, કારણ કે માન એ જ

હવે સાંભળી સીમા ફિલ્મનું ગીત મન્ના ડે અને સાથીઓના સ્વરમાં સંગીત શંકર જયકિશનનું, બોલશે શૈલેન્દ્રનાથ.

શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત જાનકી. આપની રજા લઉં છું. ફરી મળીશું એક નવી થીમ અને નવા વિચારો સાથે. તો આ સાથે જ થીમ આધારિત કાર્યક્રમ દિવસે અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ જૂની ફિલ્મ સંગીતનો કાર્યક્રમ તરન્નુમ.

0: કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સમાધિ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં.
1: गोरे गोरे ओ बाके छोरे.

શમશાદ બેગમના સ્વરમાં હવે સાંભળી શેષમહલ ફિલ્મનું ગીત, સંગીત વસંત દેસાઈનું, શબ્દ છે શમ્સ લખનવીના.

શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં નિરાલા ફિલ્મનું ગીત. સંગીત હતું સી રામચંદ્રનનું. 96.7 FM પર શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો જૂની ફિલ્મ સંગીતનો કાર્યક્રમ તરન્નુમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ બેકસૂર ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, સંગીત અનિલ બિસ્બાસનું.

તલત મહેમૂદના સ્વરમાં હમણાં માણી રહ્યા હતા દાગ ફિલ્મનું ગીત. સંગીત હતું શંકર જયકિશનનું, બોલ હતા શૈલેન્દ્રના. તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળી ગીતા દત્તના સ્વરમાં બાઝી ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે SD બર્મને. શબ્દો છે શહીદના.

સલીલ ચૌધરીની સંગીતબદ્ધ કરેલું ગીત હવે સાંભળીએ. લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ છે મધુમતી, બોલ છે શૈલેન્દ્રના.

કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ. ફિલ્મ સીઆઈડીથી, જેને સ્વર આપ્યો છે ગીતા દત્તે. સંગીત ઓપી નૈયરનું, શબ્દ છે જાનિસાર અખ્તરના.

0: સીઆઈડીના આ ગીત સાથે જૂની ફિલ્મ સંગીતનો કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બપોરના 12 થયા છે. થોડીક ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 18 જૂન દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની 2 દેશની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 800થી વધુ અને નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો વધારો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. કેન્દ્ર સરકારે સાયબર ગુનેગારો દ્વારા સુરક્ષા પ્રણાલીનો ભંગ કરીને નાણાકીય પ્રણાલીને નિશાન બનાવવાના વધતા ખતરા અંગે માર્ગદર્શિકા જાહેર કરી. ઇન્દોરમાં માર્ગ અકસ્માતમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના ભત્રીજાનું નિધન. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોને પ્રથમ વર્ષીએ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું, દુર્ઘટનાના સ્થળે 500 કરોડ રૂપિયાના ખર્ચે આરોગ્ય અને શિક્ષણના કેન્દ્ર બનશે. અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે ઇસનપુરમાં આંબા તળાવના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઈ. મહીસાગર જિલ્લા ફાયર વિભાગ દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આકસ્મિક આગ અંગેની મોકડ્રીલ યોજાઈ. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી. જમ્મુ કાશ્મીરમાં આજે ગાજવીજ સાથે વરસાદ અને ભારે

0: પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપનો આજથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે પ્રારંભ થશે અને ભારતની પીવી સિંધુએ સિડનીમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવા. હવે સાંભળશો ઝરોખા અંતર્ગત અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. બપોરે 12:05 યાદો કી મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:00 સુરીલા સફર અને 2:00 વંદે માતરમ એક જયઘોષ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. બે 2:35 સાંભળશો ગુજરાતી ગીતો, 3:00 સખી સહેલી અને પિટારા અંતર્ગત હેલો ફરમાઈશ રજૂ કરીશું, 4:00. સાંજે 5:00 સરગમ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મોના ગીતો માણીશું. ગુજરાતી ગેર ફિલ્મ સંગીત સાંભળશો 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં અને સુરીલા સફર અંતર્ગત હિન્દી રેટ્રો ગીત માણીશું, 6:00. સાત 7:00 ફૌજી દોસ્તો માટેની વિશેષ પ્રસ્તુતિ કાર્યક્રમ જયમાલા અને રાત્રે 8:00 હવામહલ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. 8:15 પ્રથમ સાંભળશો ઝરોખામાં અમારા આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા, ત્યારબાદ ચિત્રલોક. 9:00 આપકે લીએ કાર્યક્રમ, 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીત અને આપનો મનપસંદ કાર્યક્રમ છાયાગીત, રાત્રે 10:00. સભાના અંતમાં 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ઝરોખામાં અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો અમદાવાદ કેન્દ્ર. હમણાં થોડીક ક્ષણોમાં 12:05 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ માણીશું.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
3: જી,
2: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
3: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
2: પણ એ કેવી રીતે થશે?
3: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
2: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
3: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
2: બસ સમજી ગયો.
3: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: सारी जमीन पर इस फिल्म का गाना आप सुन रहे थे शंकर महादेवन और साथियों की आवाजों में प्रसून जोशी के बोल थे।
1: શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા કાર્યક્રમ યાદો કી મહેફિલ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી। આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર।

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કેમ છો? અમે કરેલ વાયદા પ્રમાણે આવી ગયા છીએ આપને મળવા અને કાર્યક્રમમાં આપને આવકારવા. સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ વાલભર્યું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, જૂન મહિનો ચાલી રહ્યો છે અને જૂન મહિનાની વાત આવે ને એટલે બે મહત્વના દિવસો તરત જ યાદ આવે.
1: એક તો 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. એ દિવસે આપણે આ પૃથ્વીના સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણની જાળવણીને લઈને જાગૃત થઈએ છીએ અને અન્યને પણ એ માટે પ્રેરિત કરીએ છીએ. બીજો આવો ખાસ દિવસ એટલે 21મી જૂન વિશ્વ યોગ દિવસ, જ્યારે આપણે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થઈએ છીએ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજીએ છીએ.
0: એવું કહેવાયું છે કે અશાંત

0: સુખસ્ય કુતઃ સુખમ, એટલે કે અશાંત વ્યક્તિને સુખ ક્યાંથી મળે? શાંતિ માટે તથા અનેક કષ્ટોમાંથી, તકલીફોમાંથી મુક્તિ મેળવવા માટે આપણા ઋષિઓએ યોગ, વ્યાયામ, પ્રાણાયામ, ધ્યાન વગેરેની વ્યવસ્થા બનાવી છે. આજનો માનવી મનથી અશાંત છે, દુઃખી છે, તેમજ શારીરિક માનસિક વિકારોનો ભોગ બનેલો છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ શકે છે યોગ.
1: આપણે જાણીએ છીએ કે યોગ એ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. યોગની કેટલીક મુખ્ય ટેકનિક્સ છે, જેમાં છે અલગ અલગ આસનો જે શરીરને તંદુરસ્ત, નિરોગી, લવચીક અને મજબૂત બનાવે છે. ત્યારબાદ છે પ્રાણાયામ, એટલે કે શ્વાસોચ્છ્વાસને નિયંત્રિત કરવાની ક્રિયાઓ જે મનને શાંત અને એકાગ્ર બનાવે છે.
0: ત્યારબાદ છે ધ્યાન, એટલે કે મેડિટેશન, મનને એકાગ્ર કરીને આંતરિક શાંતિ અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની પદ્ધતિ. મિત્રો, સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે થોડા આસનો કરી લીધા, પ્રાણાયામ કરી લીધા એટલે યોગાભ્યાસ થઈ ગયો. પરંતુ એવું નથી. યોગનો અર્થ ખૂબ જ બહોળો છે, જેમાં જીવનશૈલીનો પણ સમાવેશ થઈ જાય છે, જેમ કે સારા આચરણ, નૈતિક મૂલ્યો અને સ્વ અનુશાસનના નિયમો.
1: યોગમાં અનેક પ્રકારના આસનો બતાવવામાં આવ્યા છે, એમાંથી કેટલાક મહત્વપૂર્ણ અને દૈનિક જીવનમાં જેનો સમાવેશ કરવો જોઈએ એવા આસનોની વાત કરીએ તો એમાં છે તાડાસન, જે આપણી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધારે છે.
0: વૃક્ષાસન, જે શરીરનું સંતુલન સુધારે છે અને પગને મજબૂત બનાવે છે.
1: ભુજંગાસન, પીઠના સ્નાયુઓ મજબૂત કરે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે.
0: ત્રિકોણાસન, જે શરીરની લવચિકતા વધારે છે તથા પાચન ક્રિયાને સુધારે છે.
1: પશ્ચિમોત્તાનાસન, પાચન તંત્રને સક્રિય બનાવે છે તથા માસિક સ્ત્રાવની સમસ્યામાં પણ ઉપયોગી છે.
0: ધ્યાન માટેનું ઉત્તમ આસન છે પદ્માસન, જે મનને શાંત અને સ્થિર બનાવે છે.
1: અને છેલ્લે શવાસન, જે થાક અને તણાવ દૂર કરીને શરીરને સંપૂર્ણ આરામ આપે છે. શ્રોતા મિત્રો, યોગના ફાયદા મેળવવા માટે જરૂરી છે આપણા દૈનિક જીવનમાં આપણે એનો સમાવેશ કરીએ, યોગ્ય પ્રશિક્ષકના માર્ગદર્શનમાં યોગ કરીએ અને સ્વસ્થ જીવન જીવીએ.
0: મિત્રો, સ્વસ્થતાની આ વાતને આગળ વધારીએ અને જાણીએ વિમેન વેલનેસ વિશે ડોક્ટર મીના શાહ પાસેથી.

0: શ્રોતા મિત્રો નમસ્કાર. આજે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપણી સાથે છે ડોક્ટર મીના શાહ. ડોક્ટર મીના હેલ્થ એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ અને પ્રિવેન્ટિવ હેલ્થ કન્સલ્ટન્ટ છે. શ્રોતા મિત્રો, આજે એમની પાસેથી સ્ત્રી આરોગ્ય વિશે વાત કરીશું અને જીવનના દરેક પડાવે સંભાળ, સમજણ અને સન્માન આ વિશે થોડી વિગતે વાત કરીશું. ડોક્ટર મીના શાહ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
1: થેન્ક યુ. ડોક્ટર મીના શાહ, સ્ત્રીનું આરોગ્ય એ એકચ્યુઅલ જોવા જઈએ તો ખૂબ જ મોટો વિષય છે, તો એમાંથી આજે આપણે કયા કયા મુદ્દાઓને આપણી વાતચીતમાં આવરી લઈશું?
2: આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વિષય ઉપર જે દરેક ઘર, દરેક પરિવાર અને આખા સમાજ સાથે જોડાયેલો છે, સ્ત્રી આરોગ્ય, અને તે જીવનચક્ર સાથે આપણે સાંકળીશું. જ્યારે આપણે આરોગ્યની વાત કરીએ ત્યારે ઘણીવાર એવું લાગે કે દવાઓ, ટેસ્ટ, હોસ્પિટલ અને બીમારીના સુધી જ એના વિચારો સીમિત રહી જાય છે. પણ ખરેખર સાચું સ્વાસ્થ્ય એટલે શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ, લાગણીસભર સંતુલન અને સારા સંબંધો, અને જીવન જીવવાની ખુશી અને આનંદ.
1: ખૂબ સાચી વાત કરી આપે.
2: સ્ત્રીનું જીવન સતત બદલાતું રહે છે. બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી દરેક પડાવ તેની અંદર નવી જવાબદારીઓ, નવા પરિવર્તનો અને નવા પડકારો લાવે છે, અને તેથી સ્ત્રીના આરોગ્યને આપણે લાઈફ સાયકલ અપ્રોચ એટલે કે જીવનચક્ર સાથે સાંકળી શકીએ છીએ. જો યોગ્ય ઉંમરે યોગ્ય સમજ મળે, યોગ્ય સહારો મળે અને તે શારીરિક અને માનસિક સમસ્યાઓને શરૂઆતમાં જ તેને ઓળખી અને તેને અટકાવી શકાય તો એ સ્ત્રીનું જીવન સરસ રહે અને એના હિસાબે તેના કુટુંબ અને સમાજનું પણ સ્વાસ્થ્ય અને સુખાકારી વધે.
0: વાહ, બહુ સરસ વાત કરી. હવે ડોક્ટર મીના, આપે જણાવ્યું કે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી જે આપણે દરેક પડાવમાં જવાબદારીઓ અને કાળજી રાખવાની હોય, તો મુખ્યત્વે સ્ત્રીના આખા જીવનને આરોગ્યની દ્રષ્ટિએ, સાર સંભાળ કાળજીની દ્રષ્ટિએ કેટલા તબક્કાઓમાં વહેંચી શકાય?
2: આપણે તેને વહેંચી શકીએ બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, પછી લગ્ન અને માતૃત્વ, મેનોપોઝની

0: આસપાસનો સમય અને વૃદ્ધાવસ્થા.
1: જી, હવે આપે અલગ અલગ તબક્કાઓની વાત કરી, તો આપણે આ દરેક તબક્કાઓમાં થોડીક ડિટેલથી વાત કરીએ. તો બાલ્યાવસ્થા એટલે કે બાળપણનો જે ગાળો છે, એમાં કઈ રીતની કાળજી રાખવી જોઈએ અને શું શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ?
0: આમ તો આપણે કહીએ કે દરેક બાળક અગત્યનું છે અને દરેક બાળકની કાળજી સારામાં સારી રાખવી જોઈએ. છતાં પણ એવું પણ બને છે કે ઘણીવાર સમાજ તેના માટે મર્યાદાઓ છોકરીઓ માટે પહેલાંથી જ નક્કી કરી દે છે. ક્યારેક દીકરાને ખોરાક વધારે સારો મળે, ફળ ફળાદિ દૂધ વધારે મળે, અને દીકરીને જરૂર હોય તો જ આપવામાં આવે. અને ક્યારેક દીકરીનો રમવાનો સમય ન મળે, તેનો બધો સમય કામમાં જ વપરાઈ જાય. અને ક્યારેક લાગણીઓ જો છોકરી બતાવવા માંગતી હોય તો એમ કે છે નાની છે તને સમજણ નહીં પડે. પરંતુ યાદ રાખવું જોઈએ કે આ ઉંમરે મળેલો પ્રેમ પોષણ અને સન્માન તેના સ્વસ્થ અને સુખી જીવનનો આધારસ્તંભ બને છે.
1: જી બિલકુલ. અને એવું કહેવાય પણ છે કે 6 વર્ષની ઉંમર સુધી બાળકના મગજનો વિકાસ મહત્તમ થાય છે.
0: બરાબર.
1: એટલે એટલા સમયગાળામાં બાળકને જે પણ સમજણ કે શીખ મળે છે એને જીવનભર કામ
0: આવે છે. એટલે આ ઉંમરે દીકરી માટે જરૂરી છે સંતુલિત અને પૌષ્ટિક આહાર, જેથી એના શરીર મગજનો વિકાસ સારામાં સારો થાય. પૂરતી ઊંઘ અને રમવાનો સમય, કારણ કે આ ઉંમર જ રમવાની છે, એ સમય એની પાસે કામ કરાવવામાં આવે તો એ સમય નીકળી જાય છે રમવાનો. વ્યક્તિગત સ્વચ્છતાની સારી ટેવો અને એનું જે સંબંધ છે તે મોબાઈલની બદલે વધારે પ્રકૃતિમાં અને રમત ગમતમાં જોડાયેલી રહે છોકરી. અને સૌથી મહત્વનું છે કે પરિવાર તેને ખૂબ જ પ્રેમ આપે અને તેને ખૂબ ધ્યાન રાખે. આજના સમયમાં ઘણીવાર બાળકો તુલના કરે ભાઈ સાથે, એકલતા અનુભવે, ઘણીવાર મોબાઈલ વધારે પડતું વાપરે, તો એનાથી છોકરીઓને તકલીફ પડી શકે છે.
2: બહુ જ સરસ વાત કરી આપે. અને આપે જેમ કહ્યું એમ હવે તો બાલ્યાવસ્થાથી જ જરૂર પડે છે કે મોબાઈલથી આપણે બાળકોને દૂર રાખીએ. હવે બાલ્યાવસ્થા પછી એક એવો તબક્કો આવે છે મેમ, કે જ્યારે ખાસ કરીને સ્ત્રીઓમાં બાળકીઓમાં શારીરિક બદલાવ આવતા હોય છે, એની સાથે સાથે ઇમોશન્સમાં પણ ઘણા બદલાવો આવતા હોય છે. આ અવસ્થા એટલે કિશોરાવસ્થા. તો કિશોરાવસ્થામાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ બાળકીઓનું, એના વિશે?
0: સાચું કહ્યું તમે, આ જીવનનો સંવેદનશીલ સમય છે અને ઘણી છોકરીઓ માસિક ચક્રની શરૂ થયા પછી ડરે છે. તો એક તો કામ એ કરવું જોઈએ કે ઘરની સ્ત્રીઓ એટલે મમ્મી, મોટી બહેન, એ બધાએ એને સમજાવવું પડે પહેલાંથી કે માસિક ચક્ર એટલે શું છે, જેથી એ તે ડરે નહીં. એ કોઈ બીમારી નથી, એક શરીરની સ્વાભાવિક પ્રક્રિયા છે, તેના વિશે શરમ અનુભવવાની પણ જરૂર નથી. જો ધ્યાન રાખવાની વાત કરીએ તો કારણ કે એનું માસિક ચક્ર શરૂ થયું છે, તેને વધારે આયર્ન અને પ્રોટીનની જરૂર છે. દર મહિને 80-100 મિલીલીટર લોહી શરીરમાંથી નીકળી જવાનું છે. હવે નિયમિત રમત ગમત અને કસરત તેના શરીરને વધારે સ્વસ્થ બનાવશે અને વિકાસ વૃદ્ધિ વધારશે. ઓફકોર્સ પહેલા વાત કરી તે મોબાઈલ અને સ્ક્રીનનો ઉપયોગ, મર્યાદિત ઉપયોગ, જે ઘણીવાર આ સમયે વધી જતો હોય છે. યોગ્ય ઊંઘ, માનસિક આરોગ્ય અને સારું ભણવાની ક્ષમતા અને ઉત્સાહ, આ બધું એને ખૂબ જ જરૂરી છે અત્યારે.
1: જી. અને કિશોરાવસ્થા પછી અભ્યાસ પણ પૂરો થઈ જાય અને પછીનો તબક્કો આવે છે લગ્નનો, અને લગ્ન પછી માતૃત્વનો. તો લગ્ન પછી સ્ત્રીના જીવનનો એક નવો જ અધ્યાય શરૂ થાય છે, એક નવા જ પરિવારમાં એ જાય છે. તો એ વખતે સ્ત્રીની એટલે એ દીકરીની કેવી રીતે કાળજી લેવી જોઈએ?
0: એક વાત કહેવાની રહી ગઈ જે ખાસ અગત્યની છે, કે આપણે આપણી છોકરીઓની સલામતીનું પણ ધ્યાન રાખવાનું છે. છોકરીઓ સમજે કે કોની સાથે કેવી રીતે, કોઈ વ્યક્તિ એની સાથે કેવું વર્તન કરી શકે ને કેવું ના કરી શકે, ક્યાં સ્પર્શ કરી શકે ને ક્યાં ન કરી શકે, તો એને હિંમત આપવી પડે કે કંઈ પણ ખોટું થાય તો મા બાપને આવીને વાત કરે. ડરવાની જરૂર નથી, છોકરીનો વાંક નથી, જે કરે છે તેનો વાંક છે. જો તેને એવો વિશ્વાસ, આત્મવિશ્વાસ આપવામાં આવે તો તે આવી તકલીફોમાંથી બચી શકે.
1: એટલે એ વખતે મા બાપે પણ એ રીતે રિએક્ટ કરવું જોઈએ કે ભાઈ છોકરીને લડવાના બદલે એની સાથે પ્રેમ અને હૂંફથી વાત કરવી જોઈએ.
0: જે વ્યક્તિએ ભૂલ કરી છે તેને ખબર પડવું જોઈએ કે આમ ન કરાય, પછી એ ઘરની વ્યક્તિ હોય બહારની હોય, પણ આ ખૂબ જરૂરી છે. નહીં તો છોકરીઓ ડરી ડરીને પોતાની સાથે કંઈ તકલીફ પડે તો વાત નથી કરી શકતી.
2: સ્પર્શની સમજ આપવી જરૂરી છે કે કયો સ્પર્શ યોગ્ય કહેવાય અને કયો સ્પર્શ અયોગ્ય છે.
0: તો આ વાત ખાસ અગત્યની છે, જે ઇવન નાની છોકરીઓથી માંડીને કિશોરાવસ્થા સુધી આ કાળજીની જરૂરી છે.

0: અને દરેક છોકરીને પોતાની સન્માન સાથે જીવી શકે તેના માટે આત્મવિશ્વાસ, થોડી પોતાની સલામતીની કાળજી અને તૈયારી, અને જરૂર પડે તો પૈસા કમાઈ શકે તેવું ભણતર.
1: જી,
0: તો અલ્પાબેન, તમે હમણાં વાત કરી કે લગ્નનો સમય આવે પછી લગ્ન થાય, માતૃત્વ આવે, આ બંને બી ખૂબ જ અગત્યના પાસા છે જીવનના, પણ એ ખૂબ મોટા બદલાવ પણ છે સ્ત્રી માટે. લગ્ન પછી એના જીવનમાં નવો અધ્યાય આવે છે, નવા સંબંધો, નવી જવાબદારીઓ, ઘણી અપેક્ષાઓ, અને ઘણીવાર પોતાની જરૂરિયાતને પાછળ મૂકી દે છે. તો અને માતૃત્વ આવે ત્યારે તો જીવન સંપૂર્ણ બદલાઈ જાય છે. તો આ સમયે સ્ત્રીઓએ અગેન પોતાની સલામતીનું ધ્યાન રાખવાનું છે. પોતાની ઈચ્છા વગર કોઈ એને અડી ના શકે તે અગત્યનું છે. અને ઓફકોર્સ ફિઝિકલ વાયોલન્સ એની સાથે કોઈ ના કરે, અને કરે તો પોતે ના પાડી શકે કે ના આ નહીં ચાલે. આટલો આત્મવિશ્વાસ જો તેને પિયરથી મળવામાં આવે અને તે લડવાની બદલે આટલું ના પાડતા શીખી શકે અને કોન્ફિડન્સથી, તો આપણે સમાજ આમાંથી બહાર આવી શકે છે. આ એક અગત્યનો મુદ્દો છે. અને હવે જ્યારે વાત કરીએ તો સ્ત્રી માતા બને ત્યારે, કારણ કે ગર્ભાવસ્થા અને માતૃત્વ દરમિયાન માત્ર શરીર જ નહીં પણ એક સ્ત્રીનું મન બદલાય છે. એને ઘણી સ્ત્રીઓને થાક લાગે, ચિંતા થાય, મૂડમાં બદલાવ આવે, એકલતા લાગે અને ક્યારેક ડિપ્રેશન પણ આવી જાય. પણ એ સમયે એને વધારે હિંમતની જરૂર છે, વધારે જાણકારીની જરૂર છે કે પોતાની શું કાળજી રાખવી, બાળકને સારી રીતે અંદર સારી રીતે મોટું થાય એના માટે પોતે શું કાળજી રાખવી. તો જરૂર છે પૌષ્ટિક આહાર અને સમયસર આહારની, અને પૂરતો આરામ મળે એને, કારણ કે આ સમયે એને આરામ થોડો વધારે જોઈશે. નિયમિત ચેકઅપ કરાવવા જાય, હળવી કસરત કરે અને ચાલે, પરિવાર તરફથી અને પતિ તરફથી તેને સહયોગ મળે વધારે, અને લાગણીસભર એની સાથે સમજણ સાથે આગળ વધારવામાં આવે, અને એના પર કોઈ પણ પ્રકારનું એવું દબાણ કરવામાં ન આવે કે છોકરો છે કે છોકરી તપાસ કરે.
1: હા, કારણ કે માત્ર બાળકનો જન્મ નથી થતો પણ એ વખતે એક નવી માતાનો પણ જન્મ થાય છે.
2: હવે આટલા બધા ફેરફારોનો સામનો કર્યા પછી એક સૌથી મહત્વનો તબક્કો આવતો હોય છે, જ્યાં ફેરફારોના ઉછાળા આવે છે એવું કહી શકાય, એ તબક્કો એટલે મેનોપોઝનો તબક્કો. મેનોપોઝના તબક્કા દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ?
0: હા, મેનોપોઝનો સમય એવો આવે છે સ્ત્રી માટે કે એના છોકરાઓ મોટા થઈ ગયા હોય, કોલેજમાં જતા થઈ ગયા હોય, કદાચ થોડા વહેલા લગ્ન થઈ ગયા તો પરણી પણ ગયા હોય, પણ ઘણી સ્ત્રીઓ મેનોપોઝ વિશે ખુલ્લી રીતે વાત નથી કરી શકતી. આ સમય તેના જીવનમાં ખૂબ જ મોટો શારીરિક અને માનસિક ફેરફાર લઈને આવે છે. હોર્મોનલ બદલાવને કારણે તેની ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે છે, ચીડચીડાપણું થઈ શકે છે, થાક વધારે લાગે છે, હાડકા નબળા પડે છે, તો જો ધ્યાન ન રાખવામાં આવ્યું હોય તો થોડીક ઇન્જ્યુરીથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. એટલે વજનમાં ફેરફાર થાય છે, અને જો વજનમાં ફેરફાર થાય તો બીજી બધી બીમારીઓ આવે છે, અને સૌથી વધારે માનસિક તકલીફો, એકલતા અને ખાલીપો લાગે છે. તો ઘણી સ્ત્રીઓ વિચારે છે કે હવે જીવનમાં કંઈ નવું બાકી નથી રહ્યું, પણ આ સમય અંત નહીં પણ પોતાને ફરી ઓળખવાનો, પોતાને ફરી સમય આપવાનો, પોતાને થોડો વધારે પ્રેમ કરવાનો સમય છે. તો થોડો વધારે સમય છે તો થોડું ચાલવા જાઓ, યોગ કરો, કેલ્શિયમ પ્રોટીન યુક્ત આહાર ખાઓ, નિયમિત ચેકઅપ કરાવવું ખૂબ જ અગત્યનું છે આ ઉંમરે, અને તમારી આજુબાજુ સકારાત્મક મિત્ર મંડળ બનાવો, તમારી ઉંમરની બહેનો સાથે મળો, વાતચીત કરો ખુલ્લા દિલે, અને મનગમતી પ્રવૃત્તિઓ કરો, જે તમને ગમતું હોય તે પ્રવૃત્તિ કરો. કોઈને સીવણનો શોખ હોય, કોઈને ગાવાનો શોખ હોય, કોઈને ડ્રોઈંગનો શોખ હોય જે અધૂરો રહી ગયો હોય, તો અત્યાર સુધી તમે બીજાને માટે જીવન જીવ્યા, પણ હવે સ્ત્રીઓ સમય પોતાને વધારે આપે તે ખૂબ જ અગત્યનું છે. ઓફકોર્સ સમાજ એમને સાથ આપે તે તો અગત્યનું છે.
2: એટલે કહેવાય છે કે મેન્ટલ હેલ્થ છે એ ફિઝિકલ હેલ્થ સાથે બહુ કનેક્ટેડ હોય છે, એ આ તબક્કા દરમિયાન આપણે સમજી શકીએ, અને ખાસ કરીને સ્ત્રીઓ માટે જરૂરી હોય છે કે વાતચીત કરે.
0: હા, કારણ કે પરિવારને તો એમને ના સમજે કે એમને શું તકલીફ પડી રહી છે, સામેના તો એવું લાગે કે મમ્મી ચીડાયા કરે છે વધારે, કેમ થાકી જાય છે, કેમ આટલી બીમાર પડે છે. એટલે પણ આપણે વાત કરીએ કે અમારા જીવનનો બદલાવ છે,
1: એટલે એ વખતે જે ખાલીપો અનુભવે છે સ્ત્રી એનાથી ડરવાના બદલે એ ખાલીપાને મનગમતા રંગ સાથે ભરી દે, જીવન આખું અલગ થઈ જાય.
0: બહુ સુંદર વાત કરી.
1: અને એના પછી ડોક્ટર મીના શાહ, એક તબક્કો દરેકના જીવનમાં એવો હોય છે કે જે લોકો ઈચ્છે છે કે આ તબક્કો મારા જીવનમાં ન આવે.

0: પરંતુ દરેકે દરેકે એ તબક્કાને ફેસ કરવો જ પડતો હોય છે, અને એ તબક્કો છે વૃદ્ધાવસ્થાનો તબક્કો. જ્યારે ઉંમર વધે ત્યારે લાગણી અને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, અને કોઈ પોતાની સાથે સમય વિતાવે એની વધારે જરૂર હોય છે. તો એ સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ?
1: એ સમય દરમિયાન એક વસ્તુ તો અગત્યની છે કે પતિ પત્ની માટે વધારે એકબીજા સાથે સમય આપે તે જરૂરી છે, કારણ કે બંને એ સમયે ફિઝિકલી એટલે શારીરિક રીતે બહુ પ્રવૃત્તિમાં નહીં હશે. તો સાથે મળીને વાતચીત કરવું, મનગમતી પ્રવૃત્તિઓ કરવી, બને તો થોડું હરવા ફરવા જવું, આ બધું એક બહુ સારી રીતે વૃદ્ધાવસ્થા પસાર કરવા માટેનું એક અગત્યની વાત છે. તો સ્વાસ્થ્યનું ધ્યાન પણ સારું સાથે રાખી શકાય એ અગત્યનું છે. અને આ સમયે તમે સાચું કહ્યું કે ફક્ત દવાઓ નહીં પણ લાગણીના સહારાની જરૂર પડે છે. તો એક તો પતિ પત્નીએ વધારે સહારો આપવો પડશે, કારણ કે આજના જમાનામાં છોકરાઓ ગામડામાં હોય કે નાના મોટા ગામમાં, આગળ પોતે ભણવા જાય, નોકરીએ બીજે જાય, એટલે ઘણા ઘરોમાં એવું બને છે કે ખાલી પતિ પત્ની જ એકલા હોય છે. એટલે ઘણી વડીલ સ્ત્રીઓ આખું જીવન પરિવાર માટે એમણે આપ્યું છે, પરંતુ વૃદ્ધાશ્રમમાં ઘણી વાર તે લોકો એકલતા અને અવગણના અનુભવે છે, કારણ કે હવે મારું કોઈ અગત્યતા નથી રહી, મને કોઈ પૂછતું નથી. ક્યારેક તેમને પૈસા નહીં પણ માત્ર પ્રેમથી, તમે કહ્યું તેમ, સાથે બેસીને વાત કરે તેની જરૂર છે. તો વડીલ સ્ત્રીઓ માટે જરૂરી છે એ લોકો પણ હળવો અને પૌષ્ટિક આહાર લે, નિયમિત ચાલવું એક એવી ક્રિયા છે કે બધા જ કરી શકે, થોડું શરીરનું હલનચલન કરે. આજકાલ આપણે બધા યોગ વિશે જાણીએ છીએ, અને શક્ય હોય તો એમાં પણ ભાગ લે તો વધતી ઉંમર સાથે ખૂબ મદદ થશે. દવાઓને ચેકઅપનું ધ્યાન રાખે, વચ્ચેથી દવાઓ બીમારીને ડોક્ટરનું પૂછ્યા વગર બંધ ના કરે. એક વાત છે, ડાયાબિટીસ બીપી થયું હોય ને ડોક્ટર એમ લાગે હવે મને સારું છે તો દવા છોડાય એવું થતું નથી,
0: એટલે ડોક્ટરની સલાહ અનુસાર જ દવા લેવી જોઈએ કે છોડવી જોઈએ.
1: અને તમને જીવનને બોજ ન અનુભવો, તમારું જીવન બોજ નથી, પણ અત્યારે આટલા વર્ષો જે તમે મહેનત કરી અને જે થયા તેને થોડું માણવાનો અને શાંતિથી જીવન જીવવાનો સમય છે.
2: જી ડૉક્ટર મીના, આપે બહુ જ સરસ વાતો કરી અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ ઉપયોગી એવી માહિતી આપી. અંતમાં એક બધા જ શ્રોતા મિત્રો માટે આપના તરફથી સંદેશ આપી દેશો.
1: એક જ છે અગત્યનો સંદેશ કે સ્ત્રીનું સ્વાસ્થ્ય તે ફક્ત સ્ત્રીનો વ્યક્તિગત વિષય નથી, તે પરિવારના સુખ, બાળકોના ભવિષ્ય અને સમાજના વિકાસ સાથે સીધો જોડાયેલો છે. એક દીકરી કદાચ આત્મવિશ્વાસથી મોટી થાય, એક કિશોરીને સમજ વધારે મળે, જ્યારે માતાને સહયોગ મળે, જ્યારે મેનોપોઝમાં પણ સ્ત્રીને સન્માન મળે અને સાથ મળે અને વડીલો સાથે પ્રેમથી વર્તન કરવામાં આવે, ત્યારે જ સાચા અર્થમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે. અને આપણે સૌ સાથે મળીને આ કરી શકીએ છીએ. જો આપણે ઘરની દીકરીઓને, બહેનોને, માતાને અને દાદીઓને પણ થોડો વધારે સમય આપીએ, થોડી વધારે સમજ આપીએ, થોડું વધારે ધ્યાન આપીએ, એ લોકો તો આપણું ધ્યાન રાખે છે પણ આપણે પણ સામે રાખીએ તો સારું પડશે.
0: બિલકુલ, કારણ કે સ્ત્રી માત્ર પરિવાર નથી ચલાવતી પરંતુ તે પેઢીઓનું ઘડતર કરે છે, અને જો સ્ત્રી સ્વસ્થ હશે તો જ પરિવાર ખુશ રહેશે, અને જો પરિવાર ખુશ રહેશે તો સમાજ મજબૂત બનશે, અને જો સમાજ મજબૂત બનશે તો રાષ્ટ્ર સમૃદ્ધ બનશે.
2: જી ડોક્ટર મીના, કહેવાય છે કે એક સ્ત્રી છે એ પરિવારની કરોડરજ્જુ હોય છે, અને એ જ આપણે આ આખી વાતચીતમાંથી આજે સાબિત કર્યું અને એના વિશે સમજ્યા કે શા માટે. આપે સ્ટુડિયોમાં આવીને ખૂબ સરસ મજાની માહિતી અમારા શ્રોતા મિત્રોને આપી પીરસી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: નમસ્તે, મને પણ બહુ જ મજા આવી. થેન્ક યુ.
0: નમસ્કાર.
2: ડોક્ટર મીના શાહે વુમન વેલનેસ વિશે ખૂબ સરસ માહિતી આપી. શ્રોતા મિત્રો, આશા છે કે સ્ત્રીના જીવનને વધુ સારી રીતે સમજવામાં અને વધુ સારું બનાવવામાં આ માહિતી ક્યાંક ને ક્યાંક જરૂર ઉપયોગી બની રહેશે.
3: અને ઉપયોગી વાતો પછી હવે સમય છે એક ફરમાઈશી ગીત સાંભળવાનો. તો ચાલો સાંભળીએ ભાવનગર સૌરાષ્ટ્રથી વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાની પસંદગીનું આ ગીત ભૂપિંદરના સ્વરમાં. ફિલ્મ છે જાલમ સંગ જાડેજા.

0: મિત્રો, મોટાભાગની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઈ ગયું છે અને ફરી એકવાર બાળકોની હાજરીથી શાળાઓ ગુંજી ઉઠી છે. સાથે ભણતા મિત્રોને મળવાની ખુશી અને નવા ધોરણમાં આવ્યાનો ઉત્સાહ દરેક બાળકના ચહેરા પર છલકાઈ રહ્યો છે.
1: વાત તો સાચી છે અલ્પા, પરંતુ બધા જ બાળકો આટલા નસીબદાર નથી હોતા. ઘણા બધા બાળકો એવા પણ હોય છે જે શાળાના પગથિયા ચડ્યા જ ના હોય, અથવા તો અડધેથી શાળાએ જવાનું છોડી દેતા હોય છે.
0: હા લિપિ, પરિવારને આર્થિક ટેકો મળી રહે એ માટે કેટલાક બાળકો નાનપણથી જ મજૂરીના કામમાં જોડાઈ જાય છે. મિત્રો, આજે છે 12મી જૂન, એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન. નિર્દોષ અને માસૂમ બાળકોના બાળપણ પર લાગતું ગ્રહણ એટલે બાળ મજૂરી.
1: બાળક કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર નહીં, શાળાના ક્લાસરૂમમાં જ શોભે. આપણે નક્કી કરીએ કે આપણે બાળમજૂરીના નિમિત્ત ના બનીએ, તેને નાબૂદ કરવામાં સહકાર આપીએ.
0: તો મિત્રો, આ સંદેશ સાથે જ આજનો કાર્યક્રમ સમાપ્ત કરવાની આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
3: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsaiyar@gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
8: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો અમદાવાદ કેન્દ્ર. બપોરના સમય થયો છે 1નો. સમય થયો છે કાર્યક્રમ સુરીલા સફરનો, વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી.
9: વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન, સુરીલા સફર, યે કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મે.
6: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
7: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
6: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
9: अब कर रहे हैं आज के प्रोग्राम का आगाज. दोस्तों, हर रोज हम एक इबारत या टेक्स्ट फेसबुक पर पोस्ट करते हैं इस कार्यक्रम के लिए. इस एक पैराग्राफ में वो शब्द समाये होते हैं जिन पर आधारित गाने इस कार्यक्रम में शामिल किए जाते हैं. आपको पढ़कर अंदाजा लगाना है कि आज के कार्यक्रम में कौन कौन से शब्दों पर गाने शामिल हो सकते हैं. इस कार्यक्रम का मजा ही इस बात में है कि गानों की आपकी और हमारी लिस्ट मैच कर जाए. मान लीजिए आपके गाने अलग भी हैं तो फेसबुक पोस्ट पर आप बता सकते हैं, क्या पता वो गाने आज के कार्यक्रम में शामिल कर लिए जाएं. और हाँ, अगर हमने गाने चुने हैं और आपने, कई श्रोताओं ने वही वही गाना लिखा है, तो हम अपने गाने बदलकर आपके वाले गाने भी बजा सकते हैं. तो आज का कार्यक्रम आप सुनेंगे ही और ध्यान से ज़रा आज की इबारत पढ़ लीजिए, हम सुना देते हैं, सुन लीजिए. कुछ बातें दिल नहीं मानता, कुछ घटनाएं कभी नहीं भूलती, किसी से मुलाकात कोई कहानी बन जाती है, तमन्नाओं और ख्वाबों का जहां आबाद हो जाता है. फिर एक सवाल उठता है.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ અને સાંભળીએ ગુજરાતીમાં સમાચાર. સુરીલા સફરનો શેષ ભાગ સાંભળીએ 1:30.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતા સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઈંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકોમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન. અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી તકના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના પરિદ્રશ્યને બદલી રહી છે. શ્રી મોદીએ ભારતની મહિલા શક્તિને વિજ્ઞાન, અવકાશ અને નવીનતા જેવા ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી.
1: આજ ભારત વિમેન લેડ ડેવલપમેન્ટ કી રાહ પર ચલ પડા.
2: હમારી સરકાર ને મહિલાઓ કે લિયે સારે રાસ્તે ખોલ દિયે.
1: હમને કરોડો મહિલાઓ કે લિયે શૌચાલય બનવા કર ઉનકા સમ્માન બઢાયા. હમને ઉજ્જવલા સિલિન્ડર દેકર ઉને ધુએ જૈસી તકલીફો સે ભી બચાયા.
2: 3 કરોડ મહિલાઓ કો લખપતિ દીદી બનાને કા જો સંકલ્પ ક્યા થા વો પૂરા હો ચુકા હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 12 વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતો પર આધારિત નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલ હાથ ધરી છે. સરકારની વિદેશ નીતિ દ્વારા ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવા માટે લેવામાં આવેલા પગલાં વિશે સાંભળીએ એક અહેવાલ.
3: ભારત ને ઇન્ડિયા ફર્સ્ટ કે સિદ્ધાંત કો સબસે ઉપર રખતે હુએ અપની વિદેશ નીતિ મે નઈ ઉર્જા ભરી હૈ. પુરાને રિશ્તો કો મજબૂત કિયા હૈ ઓર નયે દોસ્ત ભી બનાયે હૈ. નવમ્બર 2025 મે શ્રીલંકા કે પૂર્વી તટ પર ચક્રવાત દિત્વા ટકરાયા.

0: था। श्रीलंका के लोगों के साथ खड़े होकर भारत ने उन्हें तुरंत मानवीय सहायता और आपदा राहत पहुंचाने के लिए ऑपरेशन सागर बंधु शुरू किया। चक्रवात दित्वा के बाद प्रभावित इलाकों में रास्तों को फिर से जोड़ने और मजबूत करने के लिए भारत ने 14 लोहे के अस्थायी पुल भेजे। भारत की विदेश नीति की सबसे बड़ी सफलता कोविड महामारी के दौरान देखने को मिली। पिछले 12 वर्षों में वैक्सीन मैत्री, ऑपरेशन सागर बंधु जैसी पहलों के जरिए भारत एक ग्लोबल लीडर के रूप में आगे आया है। अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली।
1: સરકારે સંસ્થાકીય, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને રિટેલર્સ પાસેથી મોટર ઇંધણ અને હાઈસ્પીડ ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે સ્થાનિક પેટ્રોલ પંપ પરથી ખરીદી કરવા સૂચવ્યું છે. પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ વચ્ચે સ્થાનિક ઇંધણની અછતને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં રહેશે. રિટેલર્સને દરરોજ ગ્રાહક દીઠ મહત્તમ 200 લીટર હાઈસ્પીડ ડીઝલ વેચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ આદેશ આ કટોકટી દરમિયાન સંગ્રહખોરી અટકાવવા માટે એક કામચલાઉ પગલું છે. તેલ માર્કેટિંગ કંપની અને રિટેલર્સને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીના ડાયરેક્ટર જનરલ હાજર છે. આ અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પુરસ્કાર 2026 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની કાદીપુર ગ્રામ પંચાયતે સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે ત્રિપુરાના પશ્ચિમ ત્રિપુરા જિલ્લાની બિજોઈનગર ગ્રામ પંચાયતે સેવા વિતરણ માટે રજત ચંદ્રક મેળવ્યું હતું. આ પુરસ્કાર ડિજિટલ ટેકનોલોજીના નવીન ઉપયોગ અને પાયાના સ્તરે જાહેર સેવાના અસરકારક ઉપયોગને સૂચિત કરે છે. મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગને તેની ઇ આરોગ્ય પહેલ માટે અને દામણીને ઇ ગવર્નન્સમાં જિલ્લા સ્તરની પહેલ આરોગ્ય સંભાળ સુધારણામાં ડિજિટલ સાધનોના ઉપયોગ માટે સુવર્ણચંદ્રક મળ્યો છે. આ પુરસ્કાર 1 અને 2 જુલાઈના રોજ રાજસ્થાનના જયપુરમાં યોજાનારી 29મી રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પરિષદ દરમિયાન આપવામાં આવશે. સુવર્ણચંદ્રક વિજેતાને 10 લાખ રૂપિયા અને રજતચંદ્રક વિજેતાને 5 લાખ રૂપિયા પ્રોત્સાહન પૂરું પડાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ આજે ડુંગળીની ખરીદી વધારવા અને ખેડૂતોને વધુ સારું વળતર મળે તે માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના અધિકારી સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે ખરીદી કિંમત સુધારીને પ્રતિ ક્વિન્ટલ ₹1,650 કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ખરીદી પ્રક્રિયાને બજારની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવા માટે કિંમત નિર્ધારણ પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન, રેડિયો અને સંબંધિત સેવા અંગે ટેલિકમ્યુનિકેશન નિયમ 2026નો મુસદ્દો જાહેર પરામર્શ માટે બહાર પાડ્યો છે. નવા લાગુ કરાયેલા ટેલિકમ્યુનિકેશન અધિનિયમ 2023ના માળખામાં અગાઉના ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટેલિવિઝન અને રેડિયો સેવાઓ માટે જાહેર કરાયેલી વિવિધ માર્ગદર્શિકાઓને એકીકૃત કરવા માટે આ મુસદ્દા નિયમ બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે આ નિયમો ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ ક્ષેત્રમાં વ્યવસાયની સરળતાને પ્રોત્સાહન આપવા અને હાલના વહીવટને સરળ બનાવવા રચાયેલ છે. આ નિયમો માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. નાગરિકો આગામી 27 જુલાઈ સુધી મુસદ્દા અંગે તેમના સૂચનો રજૂ કરી શકશે. પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કલિકેશ નારાયણસિંહ દેવના જણાવ્યા અનુસાર રાણાએ ગઈકાલે રાત્રે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જર્મનીના મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાંથી ભારતીય ટુકડીની પરત ફરતી ફ્લાઇટ દરમિયાન બીમાર પડ્યા બાદ રાણાએ તાજેતરમાં તબીબી પ્રક્રિયા કરાવી હતી. નવી દિલ્હી પહોંચ્યા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને સ્ટેન્ટ ફિક્સ કરવા માટે તબીબી પ્રક્રિયા કરવામાં આવી હતી. રાણા ભારતીય પિસ્તોલ શૂટર્સ માટે ઉચ્ચ પ્રદર્શન કોચ તરીકે એ સેવા આપી રહ્યા હતા. આ તકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. ભારતની પીવી સિંધુએ સિડનીમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઈ પેઈની ચેન સુ યુને 21-6, 21-9 હરાવી હતી. પીવી સિંધુએ સેમીફાઇનલમાં જાપાનની આકાને

0: યામાગુચી સામે રમશે. યામાગુચીએ આજે ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્માને 21-14 અને 21-14થી હરાવી હતી. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત થયા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વિસ્તારમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેટલીક મોટરસાઇકલ અને સ્કૂટરમાં આગ લાગી હતી અને પછી તે આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે રાત્રે લગભગ 2:25 માહિતી મળ્યા બાદ 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કેરળમાં શિગેલા ચેપના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે મુરલીધરને માહિતી આપી હતી કે તિરુવનંતપુરમમાં 6, કોલમમાં 2 અને કોઝીકોડ જિલ્લામાં 3 લોકો પોઝિટિવ આવ્યા છે. વાયનાડ જિલ્લામાં પહેલાથી જ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન જાગૃતિ ઝુંબેશ સાથે રોગ નિવારણ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં ઈદગાહ મેદાનમાં હજારો નિશસ્ત્ર પ્રદર્શનકારી પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા હતા. ગઈકાલે સસ્તા લૂંટ, ચોખા, વીજળી અને મૂળભૂત અધિકારોની માંગણી સાથે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ પાકિસ્તાની સેનાએ AK-47 રાઇફલથી ભીડ પર ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યિક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકોમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન. અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કરી છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ.
2: આપકો બતાના હૈ

0: कितनी दिलकश।
1: विशेष जयमाला दर बुधवारे અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી।
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: છોટી સી મુલાકાત, બસ આજ કી મુલાકાત તો બસ ઇતની હી હો સકતી હૈ, યહી ફિલ્મ કા નામ થા. મોહમ્મદ રફી ઓર સુમન કલ્યાણપુર કી આવાઝે થી, હસરત જયપુરી કે બોલ થે. આજ કે પ્રોગ્રામ કા સફર બસ ઇતના હી, સુરીલા સફર કા યે સફર આપને પૂરા કિયા અપની રેડિયો સખી મમતા સિંહ કે સાથ.
3: યે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા, વંદે માતરમ. इस रचना की 150वीं वर्षगांठ के स्मृति उत्सव के अंतर्गत प्रस्तुत है लघु रूपक श्रृंखला वंदे मातरम एक जय घोष. मूल मराठी संहिता मिलिंद सबनीस, हिंदी अनुवाद जयंत पात्रिकर, प्रस्तुतकर्ता अनुश्री पाठक. आज सुनिए श्रृंखला की 32वीं कड़ी.

અવિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ, 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ શોકાંજલિ અર્પિત કરી.
1: તમામ મૃતક આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું એ ટોટલ જગ્યા આરોગ્ય વિભાગ સાથે અને સરકારની છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે તમામ ચર્ચા વિચારણા કરીને આજે અમે એ જગ્યા પર બે મંદિરનું નિર્માણ કરવાના છે. એક આરોગ્ય મંદિર અને બીજું છે શિક્ષણ મંદિર.
0: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા. ત્યારે ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. ગુજરાતે છેલ્લા 12 વર્ષમાં ગ્રામ વિકાસ ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના નેતૃત્વમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 6 લાખથી વધુ પરિવારોને ઘર મળ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ 45,57,00,000 કરતાં વધુ માનવદિન રોજગારીનું સર્જન થયું. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન લિમિટેડના પ્રયાસોથી 26 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે સશક્ત થઈ છે. 12 વર્ષના સુશાસનમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 670 કરોડથી વધુના ખર્ચે 1,36,000 કરતાં વધુના કામ પૂર્ણ કરાયા. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ 44 લાખથી વધુ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી ગઈકાલથી સરહદી ગામોની મુલાકાતે છે. ત્યારે એડીજીપી અજયકુમાર ચૌધરીએ પૂર્વ કચ્છ વાગડ વિસ્તારના રાપર તાલુકાના જાટાવાડા અને શિરાની વાંઢની મુલાકાત લીધી હતી. તેમણે છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો, અંતિમ નહીં પણ દેશના પ્રથમ ગામના લોકો અને તેઓ સરહદના સાચા સંત્રી હોવાનું કહ્યું હતું. ડીઆઈજી સુધા પાંડે ભુજ તાલુકાના મોટા દિનારા ગામની મુલાકાત લઈ વિસ્તારની પરિસ્થિતિ જાણી હતી. તેમણે પોલીસ સરહદી વિસ્તારના લોકોની પડખે હોવાની ખાતરી પણ આપી હતી. જામનગરના બેડી વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. અંદાજીત 16 કરોડ રૂપિયાની 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવી રહ્યા હોવાનું ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુધીર બારડે જણાવ્યું હતું.
2: જામનગર જિલ્લામાં બેડી વિસ્તારમાં આવેલ સિટી સર્વે નંબર 40-1, જેનું કુલ ક્ષેત્રફળ 12,950 ચોરસ મીટર છે. તેમાંથી 918 ચોરસ મીટરનું દબાણ આજ રોજ દૂર કરવાની કાર્યવાહી ચાલુ, અને જે દબાણ દૂર કરવામાં આવશે એની અંદાજી કિંમત 1,16,00,000, અને જે આખો જે સિટી સર્વે નંબર જે છે, હવે જે દબાણો પહેલા પણ હતા એ દૂર થઈને ટોટલ જે કિંમત થાય છે 16,50,00,000. જે સિટી સર્વે નંબર 40-1 છે એમાં 12,950 ચોરસ મીટર જગ્યા આવેલી છે, અને અંદાજિત જે જંત્રી મુજબ જે

0: ભાવ થઈ છે તે છે 16 કરોડ અને 50 લાખ.
1: અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ NIOS સાથે મહત્વના MOU કરવામાં આવ્યા છે. તે અંતર્ગત જેલના બંદીવાનો ધોરણ 12 સુધીનો અભ્યાસ જેલની અંદર જ રહીને પૂર્ણ કરી શકશે. જે બંદીવાનોનો અભ્યાસ ભૂતકાળમાં છૂટી ગયો છે તેઓ કોઈપણ ધોરણથી ફરી પ્રવેશ મેળવી શકશે. ભવિષ્યમાં NIOS દ્વારા જેલના કેદીઓ માટે વિવિધ પ્રકારના વ્યવસાયિક અને કૌશલ્યલક્ષી અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે, જે જેલ મુક્તિ બાદ તેમના પુનઃવસન અને રોજગારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે 51 બાયો રિસોર્સ કેન્દ્ર કાર્યરત કરાયા છે. દેશી ગાયો ન હોય તેવા ખેડૂતો માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ બન્યા છે. આ કેન્દ્ર પરથી ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ગન જીવામૃત જેવા પ્રાકૃતિક કૃષિના મુખ્ય ઘટકો વ્યાજબી ભાવે પૂરા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 254 જેટલા મોડેલ ફાર્મ તૈયાર કરાયા છે, જેથી ખેડૂતો પ્રત્યક્ષ જોઈ પ્રાકૃતિક ખેતી અપનાવી શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
3: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
4: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
8: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
9: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
10: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAD 2 of 2026 કે આવેદન 20

0: विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલી કાપડિયાના સ્વરમાં આ રચના।
0: સપનો કો હકીકત
2: આ ગીતના રચયિતા છે પ્રેમશંકર ભટ્ટ।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: પતા હૈ, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ, ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગોં કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ, ઓર 19,000 જન ઔષધિ કેન્દ્રો પર 90% તક સસ્તી દવાઈયાં.
6: કિસી એક વ્યક્તિ કી જમીન, ઘર, ગહેને યા દૂસરા કોઈ સામાન બીમારી કે ખર્ચ મે બિકને સે બચા હૈ, ગિરવી રખને સે બચા હૈ, તો યે આયુષ્માન ભારત કી બહોત બડી સફળતા હૈ.
5: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
7: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
8: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
8: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ

0: SBMA દ્વારા જનહિતમાં.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળી આસિત દેસાઈના સ્વરમાં આ ગીત. આ ગીતના રચયિતા છે સુરેન ઠાકર.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: पता है, दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है, और हमारे यहां वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
3: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: बेटा, दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
5: अरे मम्मी, आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई.
4: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराई. अने इटलेज आ 4 रंग याद राख जे. लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे कालो रंग छे. ने एकदम सिंपल.
6: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो. 4 कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
8: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
8: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક

0: કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો અમદાવાદ કેન્દ્ર. બપોરના 3 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ સખી સહેલી માણીએ.

ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન ઇન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. નમસ્કાર મિત્રો, શુભ સંધ્યા. કેમ છો તમે બધા? જરા બારીની બહાર નજર તો કરો. લાગે છે ને કે કુદરત કોઈ નવી વાર્તા લખી રહી છે. ક્યારેક સૂરજ વાદળોના પડદા પાછળ સંતાઈ જાય છે, તો ક્યારેક વાદળો આકાશમાં એવી ઇટખેલીઓ કરે છે કે લાગે છે કે બસ હમણાં વરસી પડશે. પણ પછી ફરી આપણે બધા રાહ જોઈએ છે ને આપણને રાહમાં મૂકીને એ ક્યાંક દૂર સરકી જાય છે. ધરતીની આંખોમાં વરસાદના સપના છે અને દરેક પવનના ઝોકા સાથે એક જ પ્રશ્ન સંભળાય છે, વરસાદ હવે તો આવી જા. અને બીજી તરફ ઘરમાં પડેલી સ્કૂલ બેગ ફરીથી જાગી રહી છે. નવી ચોપડીઓની સુગંધ ફરી એકવાર બાળપણના આંગણે પથરાઈ રહી છે. વેકેશનના નિરાંત ભર્યા દિવસો વિદાય લઈ રહ્યા છે અને નવા શૈક્ષણિક વર્ષની સવાર નવા સપન સાથે બાળનો ખખડાવી રહી છે. સમય બદલાય છે, ઋતુ બદલાય છે, દિવસોના રંગ બદલાય છે, પણ એક છે જે ક્યારેય નથી બદલાતું, તમારા હૃદય સાથે જોડાયેલો રેડિયોનો આ અનમોલ સંબંધ અને સંગીતની એ મીઠી સરગમ જે દરેક પળને યાદગાર બનાવી દે છે. તો મિત્રો, તમે જ કહો તૈયાર છો ને? તમારા અને મારા પસંદગીના કેટલાક ગીતો, તમારા લાગણીઓના સૂર અને યાદોની મહેક લઈને હું બેલા 40,000 તમારી સાથે ફરી જોડાઈ ગઈ છું. તો આપ પણ જોડાયેલા રહો અને કાર્યક્રમ સરગમની શરૂઆત કરીએ.

ફિર તેરી કહાની યાદ આવી. આ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરમાં. અનુ મલિકનું સંગીત હતું અને કાતિલ સફાઈના શબ્દો હતા. શ્રોતા મિત્રો, કાર્યક્રમ સરગમ આપ સાંભળી રહ્યા છો, દેશની સુરીલ ધડકન વિવિધ ભારતીને સંગ. સરગમ કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં દુશ્મન આ ફિલ્મનું આ ગીત, ઉત્તમ સિંઘનું સંગીત અને બોલ આનંદ બક્ષીના.

અને શ્રોતા મિત્રો, હવે આપણે સંભળાવીએ એસપી બાલસુબ્રમણ્યમ અને ચિત્રાના યુગલ સ્વરમાં રોઝા આ ફિલ્મનું ગીત, એ આર રહેમાનનું સંગીત અને પી કે મિશ્રાના બોલ.

શ્રોતા મિત્રો, ઝખમ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું અલકા યાજ્ઞિકના સ્વરમાં. આનંદ બક્ષીની શબ્દરચના અને સંગીત MM કરીમનું હતું. કાર્યક્રમ સરગમમાં આગળનું અને અંતિમ ગીત આપને સંભળાવીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. ફિલ્મ હમ આપ કે દિલ મેં રહેતે હૈનું આ ગીત છે, જેના બોલ સમીરના છે.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ પરથી વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં સુરીલા સાંજ કાર્યક્રમ સાથે ફરી હાજર થઈશું.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી સાથે આપ જોડાયા છો, માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ. સુરીલી સાંજમાં આગળ આપણે સંભળાવીએ સોનિક સુથારના સ્વરમાં રમેશ પારેખની આ ખૂબ મજાની રચના.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો.

સુરેશ દલાલની રચના આપે સાંભળી હર્ષ રાઠોડના સ્વરમાં. સુરીલી સાંજ કાર્યક્રમનું આગળનું અને અંતિમ ગીત આપને સંભળાવીએ કીર્તિકુમાર હાથીના સ્વરમાં. કવિશ્રી સુંદરમની આ રચના છે.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો અને હવે પ્રસ્તુત કરીએ કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફર કાર્યક્રમમાં આપ સાંભળો છો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો ખજાનો. કાર્યક્રમની શરૂઆતમાં મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલસ્વરમાં સૂરજ ફિલ્મના ગીત સાથે શરૂ કરીએ. શંકર જયકિશનનું સંગીત છે અને શબ્દો હસરત જયપુરીના છે.

સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવી લતા મંગેશકરના સ્વરમાં જિંદગી આ ફિલ્મનું આ ગીત, શંકર જયકિશનનું સંગીત અને બોલ હસરત જયપુરીના.

બેટી બેટે આ ફિલ્મનું ગીત હવે આપ સાંભળશો મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત છે અને હસરત જયપુરીના બોલ છે.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય

0: તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. હરરોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

ચાઇનાટાઉન આ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. મોહમ્મદ રફી અને આશા ભોસલેનો સ્વર હતો, રવિનું સંગીત હતું અને મઝરૂ સુલતાનપુરીના બોલ હતા. ગીતા દત્ત અને મોહમ્મદ રફીના યુગલ સ્વરને સાંભળીએ પ્યાસા ફિલ્મના આ ગીતમાં. એસ ડી બર્મનનું સંગીત અને સાહિરના બોલ.

નવરંગ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. મન્ના ડે અને આશા ભોસલેનો સ્વર હતો, સી રામચંદ્રાનું સંગીત હતું અને પંડિત ભરત વ્યાસના શબ્દો હતા. હાવરા બ્રિજ આ ફિલ્મનું ગીત હવે આપને સંભળાવીએ. આશા ભોસલે અને મોહમ્મદ રફીનો સ્વર છે, ઓપી નૈયરનું સંગીત છે, ઉમાર જલાલબુદી અને હસરત જયપુરીના બોલ છે.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

કશ્મીર કી કલી ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું, મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં. ઓપી નૈયરનું સંગીત હતું અને SH બિહારીના શબ્દો હતા. કાર્યક્રમ સુરીલા સફર આપ માણી રહ્યા છો ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ પર, અને આ ફ્રીક્વન્સી વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ પડોસન ફિલ્મનું એક ખૂબ મજાનું ગીત. કિશોર કુમાર, મન્નાડે અને મહેમૂદનો સ્વર છે, રાજેન્દ્ર કૃષ્ણના બોલ છે અને SD બર્મનનું સંગીત છે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: કન્યાદાન ફિલ્મનું ગીત હવે આપને સંભળાવીએ મોહમ્મદ રફીના સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત છે અને બોલ નીરજના.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે

0: શેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

પ્રિન્સ ફિલ્મના ગીત સાથે જ શ્રોતા મિત્રો, આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું. અને હવે થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ જય માલા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતારી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત

0: ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને હોંગકોંગમાં રમાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તંત્રએ તે સમયે કરેલી કામગીરીની વિગતો આપી.
1: इस पूरे रूप में 90 से ज्यादा एम्बुलेंसेस हो या 60 से ज्यादा हमारे फायर ब्रिगेड फायर फाइटर्स हो और दूसरे मशीनरीज हो उसका उपयोग किया गया और इमीडिएटली ग्रीन चैनल किया गया. इसके साथ साथ क्योंकि ये जो परिसर था इसमें दीवाल थे, इस दीवाल को तोड़ा गया और इमीडिएटली जो ये प्लेन क्रैश के इंसिडेंट थे इसका बॉडीज जो उसको इवैक्यूएशन इमीडिएटली हॉस्पिटल में किया गया.
0: વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 547 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. દુર્ઘટનાની પ્રથમ વર્ષી આજે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ આ જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું, આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ન્યૂ મેન્ટલ કેમ્પસ રાજ્યના અગ્રણી આરોગ્ય સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે નિર્માણ પામશે, જે વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.
2: આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે એની હોસ્પિટલ અને એમના મેચ વગેરેનું ત્યાં આયોજન કર્યું છે. બે પાર્ટની અંદર આ પ્રોજેક્ટને કરવામાં આવ્યો છે. ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જી દ્વારા અંદાજે 2000 કરોડના રોકાણ સાથે સ્થાપનાર નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્યની ઉર્જા સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છના ખાવડામાં આકાર રહી રહેલો 37 ગીગાવોટનો રીન્યુએબલ હાઇબ્રીડ પાર્ક પૂર્ણ થતાં ગુજરાત દેશની ઉર્જા રાજધાની બની જશે. શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાત આજે વિશ્વભરના ઉદ્યોગકારો સાથે રોકાણનું મનપસંદ સ્થળ બન્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં આત્મનિર્ભર ઉર્જા અર્થતંત્ર દ્વારા ગુજરાત મહત્વનું યોગદાન આપશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી રૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પ્રાથમિક શાળામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરીથી પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિર યોજાશે. દમણ ભાજપા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં જનકલ્યાણકારી યોજના માહિતી અપાઈ. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે રક્તદાન શિબિર યોજાઈ 300 યુનિટ રક્ત એકત્ર કરાયું. ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની બેન્ટલી સિસ્ટમ્સ વચ્ચે સમજૂતી કરાર MOU થયા છે, જેનાથી રાજ્યની તમામ 16 સરકારી ઇજનેરી અને 31 સરકારી પોલિટેકનિક કોલેજના 14,800થી વધુ વિદ્યાર્થીઓ અને 300થી વધુ અધ્યાપકોને નિઃશુલ્ક આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળશે. સરકાર કોઈપણ પ્રકારના નાણાકીય ભારણ વિના વિદ્યાર્થીઓને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર નેટવર્ક અને ડિજિટલ ટ્વીન જેવા ક્ષેત્રોમાં અદ્યતન પ્રેક્ટિકલ તાલીમ આપશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

0: ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કામાં જિલ્લા સાયબર પોલીસે જિલ્લાના વિવિધ બેંક ખાતામાં કરેલી તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો. સમન્વય અને NCCRP પોર્ટલ પરની ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન કેટલાક શંકાસ્પદ ખાતાધારકો દ્વારા પોતાના ખાતાઓ ભાડે આપી બદલામાં કમિશન મેળવવામાં આવતું હોવાનું બહાર આવ્યું. તપાસમાં બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં કુલ 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 282 કરોડના, જ્યારે કેનેરા બેંકના એક ખાતામાં 97 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 37 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી CCTV કેમેરાને પોલીસ સર્વેલન્સ માળખા સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગથી CCTV નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાને અવસરે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સરકાર પ્રત્યે આભાર માની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા 7 વર્ષથી સોડાની લારી ચલાવતા તુલસી લમડવારે જણાવ્યું કે અગાઉ ધંધા માટે તેમને ઊંચા વ્યાજે પૈસા ઉધાર લેવા પડતા હતા, પરંતુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેમને તબક્કાવાર 10,000, 20,000, 50,000 સુધીની લોન મળી, જેના કારણે ધંધાને મજબૂતી મળી અને આવકમાં વધારો થયો.
1: 10,000 का लोन दिया था. 10,000 लोन पूरा होने के बाद मुझे 20 का दिया, 20 का फिर 30 का हुआ, इसके बाद मुझे 50,000 का लोन दिया. इससे मेरा धंधा का अच्छा गुजारा हुआ. बाकी आर्थिक स्थिति नहीं होने के कारण मुझे सरकार से स्वनिधि योजना से बहुत सहयोग मिला. मुझे सरकार का बहुत गुजारा करता हूँ. बहुत आर्थिक स्थिति खराब होने के कारण सरकार से बहुत सहयोग मिला मुझे बिना इंटरेस्ट. छोटे व्यापारियों के लिए बहुत अच्छा है सरकार ने स्वनिधि योजना से.
0: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ તકે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ અ બર્ડ એટ વઢવાણ સિટી નામની પુસ્તિકાનું વિમોચન કરાયું. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વન્યજીવો માટે બચેલા વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે વર્ષ 2030 સુધીમાં 500 GW રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરી વીજળીની 50% જરૂરિયાત આ ગ્રીન એનર્જી ક્ષેત્રમાંથી પૂરી કરવાનું લક્ષ્ય છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
2: 12 જૂન से लेकर 18 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इक्का दुक्का स्थानों में मेनली आपका दक्षिण गुजरात की जिला है उसी में यह संभावना रहेगा. वलसाड, दमन, दादरा नगर हवेली, तापी, इसके आसपास ये मेनली रहेगा. उसके आगे फिर आज जो नॉर्थ गुजरात की 2 डिस्ट्रिक्ट में आज हल्का से मध्यम बरसात का संभावना दिए है बनासकांठा और साबरकांठा के लिए. उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र कच्छ क्षेत्र है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
0: હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. મે 2024 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની વ્યક્તિગત મહિલા કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ફલક વસાવાએ જણાવ્યું હતું કે હવે તેનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ચંદ્રક જીતવાનું છે.
3: અત્યારે સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડ હું 5th rank છે મારો અને એની પહેલાં પણ 2024માં 1st એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશીપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ હું પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th rank હતો. કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયામાં યોજાવાની છે અને એમાં હું પાર્ટિસિપેટ કરું. મારો ગોલ એવો છે કે હું ઓલિમ્પિકમાં પણ જાઉં અને કોમનવેલ્થમાં પણ ઇન્ડિયાનું નામ આગળ રોશન કરું.
0: પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 આજથી અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારાયણપુરા ખાતે શરૂ થઈ છે. આજે મેન્સ અને અંડર 19 બોયઝ ક્વોલિફાઇંગ ગ્રાઉન્ડ સાથે મુકાબલાનો પ્રારંભ થયો હતો. મેન્સ ક્વોલિફાઇંગ ગ્રાઉન્ડમાં હિમાંશ દૈયા, હર્ષવર્ધન પટેલ, જીએજાની, દેવ ભટ્ટ, હાર્દિક સોલંકી, માલવ પંચાલ જીત્યા છે, જ્યારે અંડર 19 બોયઝ ક્વોલિફાઇંગ ગ્રાઉન્ડમાં આરવ સિંઘવી, દિવ્યા ભાવસાર, વંદન સુતરિયા, અંશ ખમાર અને જય મુંદાદાએ જીત મેળવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફર ફેક્ટરીનું ખાતમુહૂર્ત

0: રદ કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપીડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
2: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
1: 12 साल

ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સાંભળીએ એક ભજન પ્રેમ સખીનું, સ્વર રાસબિહારી દેસાઈનો.

વિવિધ ભારતી દેશની સુરીલી ધડકન, દેશની રાષ્ટ્રીય સેવા. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર. 50

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલાઓ નાણાકીય સમાવેશ અને ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ડ્રોન ટેકનોલોજી

0: જેવા ઉભરતા ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી તકોના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના લેન્ડસ્કેપને બદલી રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री ने कहा है कि पिछले 12 वर्षों में सरकार ने महिला नेतृत्व वाले विकास को बढ़ावा देने के लिए निरंतर कार्य किया है, जिसके सकारात्मक परिणाम विभिन्न क्षेत्रों में स्पष्ट रूप से दिखाई दे रहे हैं. उन्होंने कहा कि स्वयं सहायता समूह को सक्रिय सहयोग देकर महिलाओं को आर्थिक रूप से आत्मनिर्भर बनाने के प्रयास किए जा रहे हैं. प्रधानमंत्री ने कहा कि सरकार की नीतियाँ सम्मान, अवसर और सशक्तिकरण के सिद्धांतों पर आधारित है. इन प्रयासों से अब महिलाएं अपनी क्षमताओं को पहचानते हुए राष्ट्र निर्माण में अधिक प्रभावी भूमिका निभा रही है. श्री मोदी ने विज्ञान, अंतरिक्ष और नवाचार जैसे क्षेत्रों में भारतीय महिलाओं की बढ़ती उपलब्धियों की सराहना की. प्रिया की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
0: केंद्रीय गृहमंत्री अमित शाह जणाव्यु छे के सरकार श्री अमरनाथ यात्रा पर जता श्रद्धाळुओ माटे संपूर्ण सुरक्षा अने सरल यात्रा नो अनुभव सुनिश्चित करवा माटे संपूर्णपणे प्रतिबद्ध छे. श्री शाहे आज नवी दिल्ली में एक उच्चस्तरीय बैठक दरमियान आ वात कही. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન શ્રી શાહે યાત્રામાર્ગ પર બહુસ્તરીય સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓએ આ હાંસલ કરવા માટે સંકલિત પ્રયાસો કરવા જોઈએ. ગૃહમંત્રીએ ડ્રોન, સીસીટીવી સર્વેલન્સ અને અદ્યતન દેખરેખ પ્રણાલી જેવી આધુનિક ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ દ્વારા સુરક્ષાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો, જે ફ્રન્ટિયર વિડીયો એઆઈને સસ્તું, સુલભ અને સુસંગત બનાવવા એક વિડીયો મોડેલ છે. નવી દિલ્હીમાં લોન્ચ ઇવેન્ટને સંબોધતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને જણાવ્યું કે ભારત એઆઈ મિશન હેઠળ સમર્થિત પાયાના મોડેલમાંથી એકનું લોન્ચિંગ ભારતની એઆઈ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે વારિયા સંશોધન આધારિત ક્ષમતા નિર્માણનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્વદેશી એઆઈ ક્ષમતાઓ વિકસાવવા અને એક જીવંત ડીપટેક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SECIને 2025-26માં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ નાણાકીય પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કુલ આવક 18,554 કરોડ રૂપિયા હતી, જ્યારે તેનો કર પછીનો નફો વધીને 578 કરોડ રૂપિયા થયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ તંત્રએ તે સમયે કરેલી કામગીરીની વિગતો આપી. વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા, ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે આજે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા છે. મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજો પર અમેરિકન નૌસેના દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓનો સખત વિરોધ કર્યો છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓના પરિણામે બનેલી દુઃખદ ઘટનાઓમાં 3 ભારતીયોના જીવ બચાવી શકી હોત. મંત્રાલયે જણાવ્યું કે નાગરિક જહાજ સામે ઘાતક અને ખતરનાક માધ્યમોનો ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય છે. મંત્રાલયે જણાવ્યું કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે અને આ સંવેદનશીલ સમયે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યિક સલામતી, સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને રોકવા માટેના રાજદ્વારી પ્રયાસોનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ઈરાને હજી સુધી અમેરિકા સાથે પ્રસ્તાવિત કરાર પર કોઈ નિર્ણય લીધો નથી. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે વાટાઘાટો ટૂંક સમયમાં

0: સફળતા મેળવી શકે છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાદેહીએ જણાવ્યું કે વાટાઘાટોનો મોટાભાગનો મુસદ્દો પૂર્ણ થઈ ગયો છે. તહેરાનમાં ઉચ્ચસ્તરીય વાટાઘાટો ચાલુ હોવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર લશ્કરી હુમલાઓ સ્થગિત કરી દીધા છે. જોકે ઈરાને જણાવ્યું છે કે યુરેનિયમ સંવર્ધન અધિકારો અને અન્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ સહિત અનેક મુખ્ય મુદ્દાઓ વણ ઉકેલાયેલા રહે છે.
1: પશ્ચિમ એશિયા કે લીએ યે નઈ કૂટનીતિક કોશિશ બહોત મહત્વપૂર્ણ મોડ પર હો રહી હૈ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે હમલે રદ કરને કી ઘોષણા સે કુછ સમય કે લીએ યે ઉમ્મીદ જગી થી કે ઇલાકે મે બડે ટકરાવ કો ટાલા જા સકતા હૈ. હાલાંકિ ઈરાન કા કહેના હૈ કે કિસી ભી અંતિમ સમજૌતે કો મંજૂરી નહીં મિલી હૈ ઓર મુખ્ય અડચનો મે ઈરાન કા પરમાણુ કાર્યક્રમ, રોકી ગઈ સંપત્તિ કી બહાલી ઓર હોર્મુઝ જલ ડમરૂ મધ્ય સે જુડી ભવિષ્ય કી સુરક્ષા વ્યવસ્થા શામિલ હૈ. ભલે હી બાતચીત કરને વાલે કે પીછે કામ કર રહે હો, લેકિન પૂરે ઇલાકે મે સૈન્ય ગતિવિધિયા જારી હૈ. દુબઈ સે વિનોદ કુમાર કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે સરફિરોઝી.
0: બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ખેલાડીએ આજે એકતરફી ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈની ચેન સુ યુને 21-6, 21-9 હરાવી. સિંધુનો આગામી મુકાબલો સેમિફાઇનલ મુકાબલામાં જાપાનની અકાને યામાગુચી સામે થશે. યામાગુચી આજે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતની તન્વી શર્માને 21-14, 21-14 હરાવી હતી. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતની સૌથી મોટી બહુશાખાકીય ઔદ્યોગિક પરીક્ષણ પ્રયોગશાળા નેશનલ ટેસ્ટિંગ સેન્ટર NTHના પ્રદર્શનની પ્રશંસા કરી છે. શ્રી જોશીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તાજેતરના વર્ષોમાં NTHનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ NTHના ડાયરેક્ટર જનરલ ડોક્ટર આલોક કુમાર શ્રીવાસ્તવને મળ્યા હતા. શ્રી જોશીએ પરીક્ષણ સંસ્થાને દેશભરમાં અત્યાધુનિક પરીક્ષણ કેન્દ્રો સ્થાપિત કરીને તેના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવા નિર્દેશ આપ્યો. કેબિનેટ સચિવ ડોક્ટર TV સોમનાથને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ સાથેની બેઠકમાં નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે પુનઃ પરીક્ષાના સુગમ, પારદર્શક અને સુરક્ષિત સંચાલન માટે તમામ હિસ્સેદારો વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી સોમનાથને જણાવ્યું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્રો પુનઃ પરીક્ષાના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત AI મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં PV સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

ફ્રીક્વન્સી 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે આજના દિવસના શેષ અને કાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં આપ સાંભળશો નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. બરાબર 9 વાગે પ્રસારિત થશે કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમ પ્રસારિત થશે. બરાબર 11:10 સમય વાંચન સાથે આજની સભાનું સમાપન થશે.

આવતીકાલે 13 જૂનના કાર્યક્રમોની રૂપરેખા જોઈએ. બરાબર 6:05 સાંભળશો પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 લઘુ ચિંતનાત્મક વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, 6:35 રામચરિત માનસ

બરાબર 7:30 એ સાંભળશો કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે, બરાબર 8:15 એ સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી, 8:30 એ ચિત્રલોક જેમાં નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સાંભળશો, 9:30 એ આજ કે ફનકાર, બરાબર 10:02 એ સાંભળશો ગુજરાતી ફિલ્મી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ, 10:30 એ ધૂમ મસ્તી ધૂમ, બરાબર 11:02 એ કોઈ થીમ પર આધારિત હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ દિલ સે પ્રસારિત થશે, 11:30 એ તરન્નુમ કાર્યક્રમ સાંભળશો. બરાબર 12:05 એ સાંભળશો યાદો કી મહેફિલ, બરાબર 1:00 સુરીલા સફર, 1:30 એ સુરીલા સફર કાર્યક્રમ ફરી સાંભળશો, બરાબર 2:00 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી, 2:35 એ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળશો, બરાબર 3:00 પ્રસારિત થશે કાર્યક્રમ મન ચાહે ગીત, બરાબર 3:30 એ નાટ્ય તરંગ કાર્યક્રમ સાંભળશો.

બરાબર 4 વાગે પિટારા, એની અંતર્ગત આપ સાંભળશો કહાની. 5 વાગે સરગમ, 5:30 સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ફિલ્મી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. બરાબર 6 વાગે સુરીલા સફર અંતર્ગત હિન્દી રેટ્રો ગીતો સાંભળશો. 7 વાગે વિશેષ જયમાલા. 8 વાગે પ્રસારિત થશે કાર્યક્રમ હવા મહેલ. 8:15 ચિત્રલોક કાર્યક્રમ. 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત. બરાબર 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત આ કાર્યક્રમ પ્રસારિત થશે. ત્યારબાદ 11:10 સમય વાંચન સાથે કાલની સભાનું પણ સમાપન થશે. તો શ્રોતા મિત્રો, આ હતા આજના દિવસના શેષ અને કાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ ક્ષણોમાં કાર્યક્રમ ચિત્રલોક પ્રસારિત કરીશું.

એરલિફ્ટ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. અરિજિત સિંહનો સ્વર હતો, અમાલ મલિકનું સંગીત હતું અને કુમારના બોલ હતા. કાર્યક્રમ ચિત્રલોકમાં સોનુ નિગમ અને નીતિ મોહનના યુગલસ્વરમાં બ્રધર્સ આ ફિલ્મનું ગીત આપણે સંભળાવીએ. અજય અતુલનું સંગીત અને અમિતાભ ભટ્ટાચાર્યના બોલ.

એજન્ટ વિનોદ આ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું અરિજીત સિંઘ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં, પ્રીતમનું સંગીત હતું અને અમિતાભ ભટ્ટાચાર્યના બોલ હતા. શ્રોતા મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ બર્ફી ફિલ્મનું આ ગીત, રેખા ભારદ્વાજના સ્વરમાં, પ્રીતમનું સંગીત અને સૈયદ કાદરીના બોલ.

રેખા ભારદ્વાજના સ્વરમાં બરફી ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં સાંભળશો સમાચાર સંધ્યા અમારા દિલ્હી કેન્દ્રથી.

0: जरा लहरा के आ जरा आंखों से दिल में समा आजा रे आ जरा लहरा के आ जरा आंखों से दिल में समा आजा रे आ जरा लहरा के आ जरा आजा रे आ जरा लहरा के आ जरा।
1: લવ ઇન ટોક્યો ફિલ્મના આ ગીત બાદ તીસરી મંઝિલ આ ફિલ્મનું ગીત ફરી સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં, સાથે આશા ભોસલેનો સ્વર, આડી બર્મનનું સંગીત અને મઝરૂ સુલતાનપુરીના બોલ.

દિલ્હી કા ઠગ આ ફિલ્મનું ગીત હવે આપ સાંભળશો. આશા ભોસલે અને કિશોર કુમારનો સ્વર, રવિનું સંગીત અને બોલ શૈલેન્દ્રન.

કિશોર કુમારનો સ્વર સાંભળશો અનામિકા ફિલ્મના આ ગીતમાં. આર ડી બર્મનનું સંગીત અને બોલ મઝરૂ સુલતાનપુરી.

આશા ભોસલે સાથે મોહમ્મદ રફીના સ્વરને સાંભળીએ ધ ગ્રેટ ગેમ્બલર આ ફિલ્મના આ ગીતમાં, સંગીત આર ડી બર્મનનું.

ફિલ્મ સંગીત કાર્યક્રમનું આગળનું અને અંતિમ ગીત આપ સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં. મેરી સનમ આ ફિલ્મનું આ ગીત છે. ઓપી નૈયરનું સંગીત અને મઝરૂના બોલ છે.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. થોડી વારમાં સાંભળશો કાર્યક્રમ છાયા ગીત.
1: દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી પર છાયા ગીત બસ કુછ હી પલો કે બાદ.
2: इस प्रोग्राम के प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.